સુપ્રભાત. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે અને હું આપનો રેડિયો મિત્ર રવિ આપ સૌનું સ્વાગત કરું છું. આજે બુધવાર અષાઢ દિનાંક 3 શક સંવત 1948 તથા જેઠ સુદ દસમ વિક્રમ સંવત 2082 તદનુસાર તારીખ 24 જૂન ઈસવીસન 2026 વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા

શ્રોતા મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય રાજદ્વારી મહિલા દિવસ છે, જે વૈશ્વિક શાંતિ, સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સહયોગમાં મહિલાઓના મહત્વપૂર્ણ યોગદાનની ઉજવણી કરવા માટે દર વર્ષે ઉજવવામાં આવે છે. આ દિવસ દૂતાવાસોમાં કામ કરતી શાંતિ અને શાંતિ મંત્રણાઓનું નેતૃત્વ કરતી અને વિદેશ નીતિને નાકાર આપતી મહિલાઓને માન્યતા આપે છે. સાથે સાથે મુખ્ય નિર્ણય લેનારા હોદ્દાઓ પર મહિલાઓના પ્રતિનિધિત્વમાં વધારો કરવાની હિમાયત પણ કરે છે. મિત્રો, સવારના 6 વાગવા જઈ રહ્યા છે. થોડી જ વારમાં દિલ્હી કેન્દ્રથી હિન્દીમાં સમાચાર સાંભળીશું.

96.7 FM વિવિધ ભારતી સાથે આપ જોડાઈ રહ્યા છો અને સાંભળી રહ્યા છો પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે પ્રેમાનંદની રચના શાશ્વતી ચેટર્જીના અવાજમાં.

0: આપ ટ્યુન કર્યું છે 96.7 FM વિધાર ભારતી. હવે પ્રસ્તુત છે ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય જીવન સંધ્યા. વક્તા બુદ્ધિધન ત્રિવેદી.
1: નમસ્તે મિત્રો, શુભ પ્રભાતમ. ગઢપણ જીવન સંધ્યા. જે વસ્તુ જન્મી અસ્તિત્વ ધરાવતી થઈ જે જાયું તે જાય, જન્મ મરણ એ તો અખૂટ નાતાની વાત છે. પરંતુ જન્મ પછી કેવો લાડ, કેવો પ્રેમ, ખોરાક, કપડાં, મોજ, માનોવાલ અને અભ્યાસ પૂરો થતાં વ્યવસાય, આ બધું સરસડાટ દોડી જાય છે. અને એક વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, 40, 50, 60, આ તો આવી પહોંચ્યું, આ તો આવી પણ ગયું નહીં, આવ્યું. એ ગળપણ ક્યારે મોકલ્યું જેની જરાય જરૂર નહોતી, અને એમ થતું તું જવાની જવાની નથી, ત્યાં તો આ આવીને ટપક્યું. એરિસ્ટોટલે મન વૃદ્ધો બહુ કામના નથી, અને તેમનામાં સ્વાર્થ વિશેષ જોવામાં આવે છે. પણ શું કરીએ, વૃદ્ધાવસ્થાની કેટલી ટેવો કે કુટેવો કેમ કરીને જતી નથી, અને ઘરમાં અડકામણા થઈ જઈએ છે, અણજોયા પણ થવાય, અને છેવટે ક્યારેક તો વૃદ્ધાશ્રમને માર્ગ જતા વૃદ્ધોને જોઈ અને દરરોજ રડવું આવે એમ થાય છે. પરંતુ આવી તે કેવી જિંદગી, એટલે શું? અરે, અપ ટુ ડેટ, વૃદ્ધિ પામતો રહે તે વૃદ્ધ, જીવનની બાદબાકી નહીં, વૃદ્ધિ પામે. અને વૃદ્ધ એટલે રિટાયર થાય. અરે, શરીરના તમામ અંગોને લગતું તાજું તલનું તેલ છોડવાનું અને શરીરને યુવાનમય રાખવાનું, તે વૃદ્ધ શાંતિ પામે. ઘરવાળા એને શીરો ખવડાવે, અને તે પણ બદામનો. હો, આખી જિંદગી સભા સંબંધીઓ, મિત્રો સાથે જીવવાવાળા વૃદ્ધને જીવન લાડુ જેવું લાગે. હા ભાઈ, અને વૃદ્ધાવસ્થા કિંમતી ઇમારત જેવી લાગે. આ ઇમારતની શાયબી, સૌંદર્ય, ગૌરવ અને ગરિમા માણવી જોઈએ. તે તો વૃદ્ધાવસ્થાને સંયમી અને સંતોષી જીવન બનાવે છે. આવતા જતાને જય શ્રી કૃષ્ણ કહેવું, પરત આવીને પૌત્રોને રમાડવો, તેમના અભ્યાસનો અહેવાલ લે, અને વહુ કહે લાવો તમે બેસો વહુ, હું શાક સમારી આપું, અને એનાથી નીકળેલો કચરો સૂકો અને ભીનો જુદો કરીને નાખી આવે. સાંજે બાળકો આવે ત્યારે દાદા દાદી કહી વળગી પડે, અને વહુ આવે ત્યારે ખીચડી પડારેલી હોય, દૂધ ગરમ કરી રાખ્યું હોય, ત્યારે વહુ દાદાને ખમ્મા ખમ્મા કરે. આવું એકી ઘૂંટડે ઉતરી જાય એવી લાપસી જેવું જીવન સંધ્યાનું આવરણ કેવું મજાનું લાગે. અરે ભાઈ, અવિનાશ વ્યાસે તો કહ્યું છે કે હમણાં જ મેં એક માશુકને આશિક કહેતા જોઈ હતી. અરે, તાજેતરનું એક ગીત છે તો કમાલ કરે છે ભાઈ, ડોસો ડોસીને વાલ કરે છે. અરે ભાઈ, આ તો બંને કમાલ કરે છે. ડોસો ઉઠે ત્યારે બ્રશ ઉપર પેસ્ટ નાખી ડોસીના હાથમાં પકડાવે છે, ગરમ ચા અને નાસ્તો ટેબલ પર મૂકી એમાં ભાગ પડાવે છે. આ તો ડોસો ડોસી કમાલ કરે છે. આવી કમાલ ગળપણમાં કેમ ન થાય, આપણાથી પણ થાય અને સૌનાથી પણ થાય. અમૃતા પ્રીતમે તો કહ્યું છે, જીવનમાં બનેલી મીઠાશ એ તો ચાના કપમાં પડેલી ખાંડ

0: અને જે બી હોવી જોઈએ, અને છેલ્લો ઘૂંટણો પીએ ત્યારે કેવો મીઠો લાગે છે. આમ જીવન સંધ્યા સમયે આપણને સાંજે આથમતા આછા લાલ સૂર્ય જેવો લાગવો જોઈએ, એથી વૃદ્ધાવસ્થામાંથી હંમેશા લોભ લલુસા અને બને તો લઘુશંકા આ બધાની અતિશયોક્તિની બાદબાકી થાય તો જીવન સંધ્યા એ જીવન સંધ્યા જ બની રહે ને ઘડપણ કહેવાય નહીં.
1: વિવિધ ભારતી પર આપ સાંભળી રહ્યા હતા ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા, વિષય જીવન સંધ્યા. રજૂઆત કરતા હતા બુદ્ધિધન ત્રિવેદી.
2: વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
3: सुनेंगे इसका भाग 229.

0: સર આટલા ક્યાંથી?
1: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 2 લાખ મોકલો, બાકીના પછી.
0: સર 2 લાખ?
2: શું થયું પપ્પા?
0: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
1: અરે
0: કાપી નાખ્યો.
2: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું, આ બધા ફ્રોડ છે.
0: ફ્રોડ?
2: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
3: તો પૈસા ગુમાવશો.
4: આરબીઆઈ કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.
6: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
7: 96.7 FM વિવિધ ભારતી પર હવે પ્રસ્તુત છે કાર્યક્રમ ભૂલી બિસરી ગીત.
8: ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યભરના 9,165 ગામોની 12,729 શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો. બાલવાટિકામાં ભૂલકાઓનો વિક્રમજનક પ્રવેશ. મોહરમના તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસને ચુસ્ત બંદોબસ્ત અને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવા રાજ્ય પોલીસ વડાનો આદેશ. અમદાવાદ પોલીસ અને મહાનગરપાલિકાએ ભિક્ષુક વૃત્તિ અને માનવ તસ્કરી ડામવા અભિયાન શરૂ કર્યું. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટ્યુશન ક્લાસીસમાં સઘન તપાસ. અમદાવાદમાં 16 જુલાઈ યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ અને એવીસી મેન્સ કપ 2026માં ભારતે બહેરીનને 3-0 હરાવી સતત 4th જીત મેળવી. સમાચાર વિગતવાર. ગઈકાલે રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગર ખાતેથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026ની 24મી કડીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. રાજ્યમાં સાક્ષરતાનો દર વધારવાના ઉદ્દેશ સાથે યોજાયેલ શાળા પ્રવેશોત્સવમાં રાજ્યના કુલ 9,165 ગામો અને 12,729 શાળાઓને આવરી લેવામાં આવી. 30,000થી વધુ મહાનુભાવોની ઉપસ્થિતિમાં લાખો બાળકોનું શાળા નામાંકન કરવામાં આવ્યું. આ વર્ષે પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડી અને બાલમંદિરમાં 68,000થી વધુ, બાલવાટિકામાં 1.47 લાખથી વધુ, ધોરણ 1માં 36,000થી વધુ, ધોરણ 9માં 2.16 લાખથી વધુ તેમજ ધોરણ 11માં 1.15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો. ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં ડ્રોપઆઉટ રેટ ઘટાડવા અને દીકરીઓ પોતાનો અભ્યાસ અધવચ્ચેથી ન છોડે તેવા ઉદ્દેશ સાથે સરકાર દ્વારા 24,267 જેટલી શાળાઓમાં નવીન પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી તેમજ પ્રવેશોત્સવ અંતર્ગત 920 જેટલી તેજસ્વી કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે પ્રવેશોત્સવ દરમિયાન શાળાના યજ્ઞમાં જનભાગીદારી સ્વરૂપે 9 કરોડથી વધુની સહાય પ્રાપ્ત થઈ છે. મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના કોઠી અને મહિકા ગામે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને, ટંકારા તાલુકાના વીરપર ખાતે શ્રમ રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાની ઉપસ્થિતિમાં અને વાંકાનેર તાલુકાના ભેરડા ગામે વાંકાનેર ધારાસભ્યની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલ પાંચેરીની અધ્યક્ષતામાં જામનગર તાલુકાની વિવિધ શાળામાં શાળા પ્રવેશોત્સવ મહોત્સવની ઉજવણી થઈ.
1: શાળા પ્રવેશ ઉત્સવ, એક દીકરીને ઝૂંપડામાંથી શાળાએ આંગળી પકડીને પ્રવેશ આપ્યો અને એ પ્રવેશ ઉત્સવ આજે પણ ધામધૂમથી ઉજવી રહ્યા છે. એનું પરિણામ એ આવ્યું છે, જ્યારે 18-20% ડ્રોપ રેશિયો હતો, જે આજે 1.something ડ્રોપ રેશિયો રહ્યો છે, જેથી કરીને 100% નામાંકન થઈ અને 100-100% બાળક જન્મે છે, બાળકો એ બાળકો પ્રવેશ લે છે. આ એક ગુજરાત સરકારની શિક્ષણ ક્ષેત્રની ખૂબ મોટી ક્રાંતિ સર્જાણી.
0: મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના કોઠી અને મહિકા ગામે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો. રાજકોટમાં કુવાડવા ગામ મિડલ સ્કૂલ, સરકારી માધ્યમિક શાળા બેટી અને સાયપર પ્રાથમિક શાળામાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં પ્રગતિનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. જ્યારે કોટડા સાંગાણી તાલુકામાં આઈપીએસ વલય વૈદ્યની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો. તો ગીર સોમનાથ જિલ્લામાં શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં જામવાડા અને હરમડિયાની શાળામાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવાયો. ભરૂચ તાલુકાના કરમાળ પ્રાથમિક શાળા અને સદાનંદ વિદ્યાલય અમલેશ્વર ખાતે ગુજરાત રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી સુશ્રી અંજુ શર્માએ વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવડાવ્યો. પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકાના પરવડી ખાતે જિલ્લા કલેક્ટર અજય દહિયાની ઉપસ્થિતિમાં ધોરણ 1 બાલવાટિકા તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવ કરાવાયો. તો મુખ્ય સચિવ એમ કે દાસની ઉપસ્થિતિમાં અમદાવાદની હાંસોલ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો. જ્યારે ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલીના વાંકિયા, ગાવડકા અને કમીગઢ ગામની શાળામાં વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવાયો. મોહરમના તહેવાર નિમિત્તે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજ્યના પોલીસ

0: જીએસ મલિકના અધ્યક્ષસ્થાને ગઈકાલે મોડી સાંજે પોલીસ ભવન ખાતેથી વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા, તમામ શહેર, જિલ્લા, રેન્જ અને યુનિટના વડાઓને મોહરમના જુલુસ, તાજિયાના રૂટ્સ પર ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે કડક બંદોબસ્ત સ્કીમ તૈયાર કરવા સૂચના આપી હતી. ગુજરાત પોલીસ દ્વારા આયોજન કરાઈ રહ્યું છે. કોમી એકતા અને શાંતિ જળવાઈ રહે તે માટે સ્થાનિક સ્તરે શાંતિ સમિતિઓ, મહોલ્લા સમિતિઓ, ધાર્મિક અગ્રણીઓ અને સમુદાયના પ્રતિનિધિઓ સાથે સંયુક્ત બેઠકો યોજવા ડીજીપીએ તાકીદ કરી હતી. અમદાવાદ પોલીસ દ્વારા ભિક્ષુક વૃત્તિ અને બાળ તસ્કરીને ઝડપવા માટે 3 દિવસનું અભિયાન હાથ ધરાયું છે, જેમાં 52 જેટલા ભિક્ષુકોને આશ્રયગૃહ ખાતે ખસેડાયા હતા. અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે આ અભિયાન હેઠળ ભિક્ષુક વૃત્તિ કરનાર બાળકોને પણ ઉગારવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત માનવ તસ્કરીને અટકાવવા માટે પણ અભિયાન હાથ ધરાય હોવાનું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના મહિલા સેલના SP હિમલા જોશીએ જણાવ્યું હતું.
1: जो इन बेगर्स के साथ बेगिंग एक्टिविटी में इन्वॉल्व होते हैं, इन बच्चों को चाइल्ड वेलफेयर कमिटी के समक्ष प्रोड्यूस करके इनका आगे रेस्क्यू के बाद जो रिहैबिलिटेशन की कार्यवाही है वो की जा रही है. आगे इन बच्चों को स्कूल में भर्ती करने की भी प्रोसेस हम एजुकेशन डिपार्टमेंट के साथ कोऑर्डिनेट करके करवा रहे हैं.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ AIR_ABIDને ફોલો કરશો. અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા ટ્યુશન ક્લાસીસ અને એજ્યુકેશન સંસ્થાઓમાં ફાયર સેફટી ચકાસણી હાથ ધરાઈ હતી. વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતા અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા શહેરમાં આવેલ ટ્યુશન ક્લાસીસ, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ, કોમ્પ્યુટર એજ્યુકેશન સેન્ટરો તથા અન્ય એજ્યુકેશન સંસ્થાઓમાં વિશેષ ફાયર સેફટી ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવાની જોગવાઈ હેઠળ ન આવતા એકમોની પણ મુલાકાત લઈ ન્યૂનતમ અગ્નિ સુરક્ષા વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવી હતી. ધી ફાયર એક્સ્ટિંગ્વિશર, ઇમરજન્સી એક્ઝિટ, અવરજવર માટેના માર્ગો, વિદ્યુત સુરક્ષા તેમજ અન્ય પ્રાથમિક અગ્નિ સુરક્ષા વ્યવસ્થાઓની તપાસ કરવામાં આવી હતી. ફાયર સેફટી સંબંધિત ખામીઓ જણાતા 17 એકમોને નોટિસ આપવામાં આવી હતી, જ્યારે 1 સંસ્થાને સીલ કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં જિલ્લાના પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં ખેતી, પશુપાલન, શિક્ષણ, સિંચાઈ, પીવાના પાણી, માર્ગ મકાન, વીજ જોડાણો તેમજ સોલાર યોજનાઓ સહિત વિવિધ વિકાસલક્ષી કાર્યોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી. આગામી 16 જુલાઈના રોજ યોજાનારી અમદાવાદની રથયાત્રા માટે મહાનગરપાલિકા દ્વારા વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. 13 કિલોમીટરથી વધુના રૂટ પર રોડ ડ્રેનેજથી લઈ આરોગ્ય, ફાયર અને સફાઈ સુધી વિશેષ આયોજન હાથ ધરાયું છે. રથયાત્રા દરમિયાન 203 ફાયરકર્મી, 7 મોબાઇલ મેડિકલ વાન, 560 ફ્લડ લાઇટ અને 395 સફાઈ કર્મીઓ તૈનાત રહેશે. એસ્ટેટ વિભાગ દ્વારા રથયાત્રા રૂટ પર આવેલા કુલ 633 ભયજનક મકાનો પર જાહેર ચેતવણી નોટિસ લગાવવામાં આવી છે. AMCના હેલ્થ વિભાગ દ્વારા 15 મેડિકલ ઓફિસર અને આશરે 100 કર્મચારીઓને ફરજ પર રાખવામાં આવશે તેવી માહિતી મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી. સાંભળીએ એક અહેવાલ.
2: ફૂટપાથ રિપેરિંગ, કલરકામ, તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. સફાઈ માટેની સઘન કાર્યવાહી હાથ ધરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. સ્પેશિયલ ટીમોને બનાવી અને વિવિધ વોર્ડની અંદર કામગીરી શરૂ કરવામાં આવશે. ફાયર વિભાગ દ્વારા પણ ટોલ 203 જેટલા અધિકારી કર્મચારીઓને રથયાત્રા માટે ડ્યુટીનો ઓર્ડર કરી દેવામાં આવેલો છે. હેલ્થ વિભાગ દ્વારા મોબાઈલ મેડિકલ વાન, મેડિકલ ઓફિસર અને તમામ અર્બન હેલ્થ સેન્ટર જે રથયાત્રા ઉપર આવેલા છે તેની કાર્યવાહી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવેલો છે.
0: અમદાવાદમાં ચાલી રહેલ AVC મેન્સ કપ 2026 વોલીબોલ સ્પર્ધામાં યજમાન ભારતે પોતાની શાનદાર લય જાળવી રાખતા બહેરીનને સીધા 3 સેટમાં હરાવી સતત 4થી જીત નોંધાવી છે. આ સાથે ભારતે પુલ એમાં ટોચનું સ્થાન મજબૂત બનાવ્યું છે. અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાયેલી આ મહત્વપૂર્ણ મેચમાં ભારતીય ટીમે શરૂઆતથી જ આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું. આ જીત સાથે ભારતે 4 મેચ જીતીને 12 પોઈન્ટ મેળવ્યા છે અને પુલ એમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. પુલ એમાં બહેરીન 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે, જ્યારે કઝાકિસ્તાન, ચાઇનીઝ તાઇપે, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા અનુક્રમે ત્યારબાદના સ્થાનો પર છે. પુલ બીમાં ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. 5 સેટ સુધી ચાલેલી મેચમાં ઇન્ડોનેશિયાએ 3-2થી વિજય મેળવ્યો હતો. પુલ બીમાં હાલ થાઇલેન્ડ 6 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ઇન્ડોનેશિયા બીજા સ્થાને છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે દબાણ હટાવો અભિયાન અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન 45 ગલ્લા અને 15 કાચા ઝૂંપડા દૂર કરવામાં આવ્યા હતા. ચોમાસું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્રમાં ચોમાસું

0: આગળ વધ્યા બાદ ગુજરાતમાં પણ 26 જૂનથી ની આસપાસ ચોમાસું સત્તાવાર રીતે બેસે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ માટે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. બીજી તરફ મધ્ય અને ગુજરાત ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વરસાદ થઈ શકે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યભરના 9,165 ગામોની 12,729 શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો. બાલવાટિકામાં ભૂલકાઓનો વિક્રમજનક પ્રવેશ. મોહરમના તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસને ચુસ્ત બંદોબસ્ત અને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવા રાજ્ય પોલીસ વડાનો આદેશ. અમદાવાદ પોલીસ અને મહાનગરપાલિકાએ ભિક્ષુક વૃત્તિ અને માનવ તસ્કરી ડામવા અભિયાન શરૂ કર્યું. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટ્યુશન ક્લાસીસમાં સઘન તપાસ. અમદાવાદમાં 16 જુલાઈ યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ અને એવીસી મેન્સ કપ 2026માં ભારતે બહેરીનને 3-0થી હરાવી સતત 4થી જીત મેળવી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2: आ घर से अरे भाई निकल के आ घर से दुनिया की रौनक देख फिर से देख ले फिर से दुनिया की रौनक देख ले फिर से अरे भाई निकल के आ घर से अरे भाई.

0: આવી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: 96.7 FM આપ સાંભળી રહ્યા છો. હવે જોડાઈશું અમારા મુંબઈ કેન્દ્ર સાથે અને સાંભળીશું કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આતંકવાદ, સાયબર સુરક્ષા સહિતના વૈશ્વિક પડકારોને પહોંચી વળવા બ્રિક્સની મહત્વપૂર્ણ ભૂમિકા. બ્રિક્સ રાષ્ટ્રોએ આતંકવાદ અને સાયબર જોખમોનો સામનો કરવા માટે સહિયારા પ્રયાસો પર ભાર મૂક્યો. અલનીનોની સંભવિત અસરો સામે ખેડૂતોને સહાય કરવા સરકાર સજ્જ. નીતિ આયોગે જણાવ્યું, ભારતે છેલ્લા ત્રિમાસિક ગાળામાં 5.4% વિકાસ દર મેળવ્યો. સરકારી હોસ્પિટલોમાં જન્મેલા શિશુઓને તમિલનાડુ સરકાર 1 ગ્રામ સોનાની વીંટી આપશે. અને પુરુષોની હોકીમાં ભારતે FIH પ્રો લીગની પ્રથમ મેચમાં પાકિસ્તાનને 4-3 હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે બદલાતા વૈશ્વિક પરિદ્રશ્યમાં સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવા, આતંકવાદ અને સાયબર સુરક્ષાથી લઈને ઉભરતી ટેકનોલોજી સુધીના સહિયારા પડકારોનો સામનો કરવામાં બ્રિક્સની મહત્વપૂર્ણ ભૂમિકા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સાંજે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સહિત બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું કે ભારતનું બ્રિક્સ પ્રમુખપદ વ્યવહારુ સહયોગોને પ્રોત્સાહન આપવા તેમજ સુરક્ષિત અને સમાવિષ્ટ વિશ્વને યોગદાન આપવાનો પ્રયાસ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે ટેલિફોન પર વાત કરી. કતારના અમીરે રવિવારે કતારના રાસ લફાન શહેરમાં થયેલા અકસ્માતમાં ભારતીય નાગરિકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. પ્રધાનમંત્રીએ પીડિતોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા બદલ શ્રી થાનીનો આભાર માન્યો અને ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા બદલ શ્રી થાનીની પ્રશંસા કરી હતી. દિલ્હીમાં બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓની બેઠકમાં આતંકવાદ, સાયબર જોખમો અને વૈશ્વિક સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની 16મી બેઠકની અધ્યક્ષતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ દ્વારા કરવામાં આવી હતી. બેઠકમાં સભ્ય દેશોએ ઉભરતા સુરક્ષા પડકારો પર ચર્ચા કરી. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ હવે વૈશ્વિક બની ગયેલા સુરક્ષા જોખમો પર ખાસ ચર્ચા કરવામાં આવી હતી. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: इस दौरान पारंपरिक सुरक्षा के अलावा ऊर्जा, खाद्य, सप्लाई चेन और साइबर सुरक्षा तथा आतंकवादी नेटवर्क द्वारा इस्तेमाल की जा रही नई तकनीकों और जलवायु परिवर्तन जैसी चुनौतियों पर भी चर्चा की गई. राष्ट्रीय सुरक्षा सलाहकारों ने 2026 में भारत की ब्रिक्स की अध्यक्षता के लिए अपना समर्थन व्यक्त किया. बैठक के बाद उन्होंने प्रधानमंत्री नरेंद्र मोदी से संयुक्त रूप से मुलाकात की. समाचार कक्ष से अमीषा.
0: દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે જણાવ્યું હતું કે બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક માટે ભારત આવેલા વાંગ ઈ ચીનના વિદેશમંત્રી સાથે શ્રી અજીત ડોભાલે એકબીજાના મુખ્ય મુદ્દાઓ પર સંવેદનશીલતા જાળવવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આ ભારતની પરસ્પર સંવેદનશીલતા, પરસ્પર હિત અને પરસ્પર આદરની નીતિ સાથે સુસંગત છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્થિતિસ્થાપક અર્થતંત્રોના નિર્માણ, ટકાઉ વેગને વિકાસ આપવા અને સમાવેશી વિકાસ સુનિશ્ચિત કરવા માટે મજબૂત બહુપક્ષીય સહયોગની હાકલ કરી છે. ગઈકાલે નવી દિલ્હીમાં વર્ચ્યુઅલી ગ્લોબલ કન્વર્જન્સ ફોર ગ્રોથ સમિટને સંબોધતા શ્રી સીતારમણે જણાવ્યું હતું કે વર્તમાન વિશ્વમાં સમૃદ્ધિ અને પડકારો વહેંચાયેલા છે, પરંતુ સંઘર્ષો અને અનિશ્ચિતતા વિકાસશીલ અને અવિકસિત દેશોને અપ્રમાણસર રીતે અસર કરે છે. તેમણે આ પડકારોનો સામનો કરવા માટે સંયુક્ત વૈશ્વિક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સરકારે જણાવ્યું છે કે ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલ અને તેનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સરકારે ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ EBP અંગે સોશિયલ મીડિયા પર કેટલાક ભ્રામક અને પાયાવિહાણો દાવાઓ જનતાને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા હતા. સરકારે જણાવ્યું કે તેલ માર્કેટિંગ કંપનીઓ, વાહન ઉત્પાદકો, બળતણ પરીક્ષણ એજન્સીઓ અને અન્ય હિસ્સેદારો સાથે પરામર્શ કરીને ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમના અમલીકરણ પર સતત દેખરેખ રાખી રહી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ

0: કલ્યાણમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે સરકાર અલનિનોની સંભવિત પ્રતિકૂળ અસરોને પહોંચી વળવા માટે ખરીફ પાક માટે સાવચેતીપૂર્વક તૈયારીઓ કરી રહી છે. નવી દિલ્હીમાં શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં આશરે 43% વરસાદની ખાત રહી છે અને જુલાઈમાં પણ ચોમાસું નબળું રહેવાની ધારણા છે. શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે આશરે 315 જિલ્લાઓમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની ધારણા છે.
1: ઓવરઓલ અભી તક 43% બરસાત કમ હુઈ હૈ હમારી ખરીફ કી ફસલ ઉસ પર ઇસકા અસર પડ સકતા હૈ. 315 જિલ્લે એસે હોંગે જ્યાં વરસા કમ રહેને કી સંભાવના હૈ. ઇનમે સે 111 જિલ્લે હમારી ઉચ્ચ પ્રાથમિકતા વાલે જિલ્લે હોંગે ક્યોંકિ ઇનમે સિંચાઈ 25% સે કમ હૈ. મધ્યમ પ્રાથમિકતા વાલે મતલબ જ્યાં 25-50% સિંચાઈ કી વ્યવસ્થાએ હૈ એસે 76 જિલ્લે હૈ. ઓર 128 જિલ્લે નિમ્ન પ્રાથમિકતા વાલે ઇસલિયે કે વહાં સિંચાઈ કે લિયે ડેમ ઓર બાકી ચીજોં કી વ્યવસ્થા હૈ.
0: નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડોક્ટર અશોકકુમાર લાહિરે જણાવ્યું હતું કે છેલ્લા ત્રિમાસિક ગાળામાં ભારતનો કુલ વેપાર 5.4% વધ્યો છે. શ્રી લાહિરીએ નવી દિલ્હીમાં ટ્રેડ વોચ ક્વાર્ટરલીના અહેવાલના નવીનતમ સંસ્કરણનું વિમોચન કરતી વખતે આ વાત જણાવી. ઉપાધ્યક્ષે જણાવ્યું હતું કે છેલ્લા ત્રિમાસિક ગાળામાં ભારતની નિકાસ $1.84 ટ્રિલિયન અને આયાત 6.5% વધી છે. પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે આ કટોકટી કામચલાઉ છે અને આશા વ્યક્ત કરીએ કે ટૂંક સમયમાં વિશ્વમાં શાંતિ સ્થપાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. તમિલનાડુ સરકારે વેટી તમિલગમ વિઝન ડોક્યુમેન્ટને મંજૂરી આપી છે. થાઇમામમ થાંગા મોથીરા થિટ્ટમ પહેલ હેઠળ રાજ્યમાં કાયમી ધોરણે રહેતા પરિવારોમાં સરકારી હોસ્પિટલમાં જન્મેલા નવજાત શિશુઓને 1 ગ્રામ સોનાની વીંટી મળશે. આ પહેલનો હેતુ નવજાત શિશુ અને માતા બંનેનું સન્માન કરવાનો છે. રાજ્ય સરકારે આ પહેલને અમલમાં મૂકવા માટે 55 કરોડ 83 લાખનું વાર્ષિક બજેટ ફાળવ્યું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને હુમલો અને ખંડણીના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. પરિણામે તેમનું વિધાનસભાનું સભ્યપદ રદ થઈ શકે છે. ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે 2 વર્ષની જેલની સજા પામેલ વ્યક્તિ કાયદેસર રીતે પદ સંભાળી શકતી નથી અને 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધિત છે. ચૈતર વસાવા તેમની પત્ની શકુંતલા વસાવા અને અન્ય 8 લોકોને તાજેતરમાં રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા 2023ના વન વિભાગના અધિકારીઓ પર હુમલો ખંડણી અને આર્મ્સ એક્ટ હેઠળના ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. ઈડીએ બેંગલુરુ અને મુંબઈમાં એક નિકાસ કંપની સાથે જોડાયેલ અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ 9 સ્થળોએ દરોડા ચાલુ છે. પ્રારંભિક તપાસમાં શેર વ્યવહારોમાં શંકાસ્પદ ગેરરીતિઓ બહાર આવી છે. કંપનીઓના શેર કથિત રીતે શેલ કંપનીઓ દ્વારા વ્યવહાર કરવામાં આવ્યા હતા અને $2 કરોડથી વધુની રકમ દેશની બહાર ટ્રાન્સફર કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન એ હોર્મુઝ સમુદ્ર ધુનીમાં ફસાયેલા 11,000થી વધુ ખલાસીઓને બચાવશે. સેક્રેટરી જનરલ ઓર્સિનિયો ડોમિંગુએઝે જણાવ્યું હતું કે આ કામગીરીમાં મદદ કરવા માટે જરૂરી સુરક્ષા ગેરંટીઓ સુરક્ષિત કરવામાં આવી છે. ઈરાન, ઓમાન પ્રદેશના અન્ય દેશો અને દરિયાઈ ઉદ્યોગ આ કામગીરીમાં સામેલ થશે. પુરુષોની હોકીમાં ભારતે FIH પ્રો લીગના લંડનમાં રમાયેલ પ્રથમ મેચમાં પાકિસ્તાનને 4-3થી હરાવ્યું. ભારત તરફથી અભિષેક નૈન, નીલકંઠ શર્મા, સુખજીતસિંહ અને રાજેન્દ્રસિંહે ગોલ કર્યા. પાકિસ્તાનના અહેમદ નદીમે 3 ગોલ કર્યા હતા, પરંતુ ભારતીય ટીમે પોતાની લીડ જાળવી રાખી અને મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ભારતે પાકિસ્તાન સામે 2014થી સતત જીતનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. ભારતનો આગામી મુકાબલો ગુરુવારે ઇંગ્લેન્ડ સામે થશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
2: આજના અખબારોમાં વિવિધ સમાચારો છપાયા છે. ગુજરાત સમાચાર અને સંદેશે લખ્યું છે કે સમગ્ર યુરોપ હવે ભીષણ ગરમીથી ત્રાહિમામ, ફ્રાન્સમાં 40ના મોત. દિવ્ય ભાસ્કર લખે છે કે CUET 100% વાળા 20% વધ્યા, પ્રીમિયમ સંસ્થાઓમાં એડમિશન મુશ્કેલ બનશે. નવગુજરાત સમય લખે છે કે PMની રાષ્ટ્રપતિ સાથે મુલાકાતથી મંત્રીમંડળના વિસ્તરણની અટકળો અને ફૂલછાબે પરમાણુ ઈમાનદારી, ઈરાન સામે ટ્રમ્પનો નવો દાવો ના સમાચાર લીધા છે. સ્થાનિક સમાચારોમાં સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો, ગોંડલમાં 1.5 કલાકમાં 2.25 ઇંચ વરસાદ, આપના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, પત્ની સહિત 9 દોષી, ચાંગોદરમાં નકલી બ્લડ પ્લાઝમા રેકેટનો પર્દાફાશ, 1,140 યુનિટ ઝડપાયા અને 128 કરોડનું ફેક ઇન્વોઇસિંગ

0: કૌભાંડ ઝડપાયું જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે આતંકવાદ, સાયબર સુરક્ષા સહિતના વૈશ્વિક પડકારોને પહોંચી વળવા બ્રિક્સની મહત્વપૂર્ણ ભૂમિકા. બ્રિક્સ રાષ્ટ્રોએ આતંકવાદ અને સાયબર જોખમોનો સામનો કરવા માટે સહિયારા પ્રયાસો પર ભાર મૂક્યો. અલ નિનોની સંભવિત અસરો સામે ખેડૂતોને સહાય કરવા સરકાર સજ્જ. નીતિ આયોગે જણાવ્યું, ભારતે છેલ્લા ત્રિમાસિક ગાળામાં 5.4% વિકાસ દર મેળવ્યો. સરકારી હોસ્પિટલોમાં જન્મેલા શિશુઓને તમિલનાડુ સરકાર 1 ગ્રામ સોનાની વીંટી આપશે. અને પુરૂષોની હોકીમાં ભારતે FIH પ્રોલીગની પ્રથમ મેચમાં પાકિસ્તાનને 4-3 હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: સ્ટુડિયો ક્લોકમાં 7:55 થઈ છે. 96.7 FM પર આપ જોડાયેલા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. પ્રસ્તુત છે આજે હવે પછીના પ્રસારિત થનારા કાર્યક્રમની માહિતી આપતો પ્રોગ્રામ ઝરોખા. સવારે 7:15 વાગે જોડાઈશું અમારા મુંબઈ કેન્દ્ર સાથે અને માણીશું કાર્યક્રમ ત્રિવેણી. 8:30 પ્રસારિત થશે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક. સાડા 9 વાગે આપ માણી શકશો કાર્યક્રમમાં આજ કે ફનકાર. 10:02 પર આપ સાંભળશો ગુજરાતી ગીતો અને 10:30 વાગે માણીશું હિન્દી ફિલ્મ સંગીત કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમમાં. 11:02 આપ માણી શકશો થીમ આધારિત ગીતો કાર્યક્રમ દિલસેમાં. કાર્યક્રમ તરંગમાં સાંભળીશું જૂના હિન્દી ગીતો 11:30 વાગે. બપોરે 12:05 પર આપ સાંભળી શકશો કાર્યક્રમ યાદો કી મહેફિલ. બપોરે 12:30 વાગે સાંભળીશું મહિલા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર. ત્યારબાદ 1:00 જોડાઈશું કાર્યક્રમ સુરીલા સફર સાથે. 2:00 કાર્યક્રમ ત્રિવેણીનું પ્રસારણ થશે. 2:35 રજૂ થશે ગુજરાતી સુગમ સંગીત. 3:00 જોડાઈશું અમારા મુંબઈ કેન્દ્ર સાથે અને સાંભળીશું કાર્યક્રમ સખી સહેલી અને 4:00 કાર્યક્રમ પિટારા. સાંજે સંગીત સફરમાં જોડાઈશું અને 5:00 સાંભળીશું કાર્યક્રમ સરગમ. 5:30 ગુજરાતી ગીતો સુરીલી સાંજમાં અને 6:00 હિન્દી રેટ્રો સંગીત પ્રસ્તુત થશે કાર્યક્રમ સુરીલા સફરમાં. ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ જયમાલા રજૂ થશે 7:00. લઘુ નાટિકાનો પ્રોગ્રામ હવામહેલનું પ્રસારણ 8:00. વિવિધ ભારતી પર પ્રસારિત થનારા કાર્યક્રમની માહિતી આપતો પ્રોગ્રામ ઝરોખા સંગ ચિત્રલોક સાંભળીશું 8:15 અને ફિલ્મ થીમ આધારિત સોંગ રજૂ થશે કાર્યક્રમ આપકે લીએમાં 9:00. ત્યારબાદ સંગીત સફરની સાથે સભાના અંત તરફ આગળ વધીશું અને સાંભળીશું કાર્યક્રમ ફિલ્મ સંગીત 9:30. છાયા ગીત 10:00 અને ઢલતી જાય રાત 10:30. તો આ હતી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમની ઝલક વિવિધ ભારતીના ઝરોખાથી.
1: चॉकलेट खूब लाएंगे, घर अभी वो आएंगे, मैं उनसे खेलूंगी.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

96.7 FM પર આપ જોડાયેલા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. હવે પ્રસ્તુત છે ન્યૂઝ હેડલાઇન્સ.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારના સેન્સેક્સમાં 220 પોઈન્ટ અને નિફ્ટીમાં 15 પોઈન્ટનો પ્રારંભિક ઉછાળો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદ, સાયબર સુરક્ષા સહિતના વૈશ્વિક પડકારોને પહોંચી વળવા બ્રિક્સની મહત્વપૂર્ણ ભૂમિકા. બ્રિક્સ રાષ્ટ્રોએ આતંકવાદ અને સાયબર જોખમોનો સામનો કરવા માટે સહિયારા પ્રયાસો પર ભાર મૂક્યો. રાસ લફાન ગેસ પ્લાન્ટ વિસ્ફોટમાં 12 ભારતીયોના મોત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કતારના અમીરે ફોન કરી સંવેદના વ્યક્ત કરી.

0: અલનિનોની સંભવિત અસરો સામે ખેડૂતોને સહાય કરવા સરકાર સજ્જ. નીતિ આયોગે જણાવ્યું કે ભારતે છેલ્લા ત્રિમાસિક ગાળામાં 5.4% વિકાસ દર મેળવ્યો છે. ભારતે પીઓકેની પરિસ્થિતિ અંગે પાકિસ્તાનની ટિપ્પણીને આકરી ટીકા કરી. સરકારી હોસ્પિટલોમાં જન્મેલા શિશુઓને તમિલનાડુ સરકાર 1 ગ્રામ સોનાની વીંટી આપશે. લખનૌ આગની ઘટના બાદ ઉત્તરપ્રદેશ સરકારે ગેરકાયદેસર કોચિંગ સેન્ટરો સામે ખાસ ઝુંબેશ શરૂ કરી. પુરૂષોની હોકીમાં ભારતે FIH પ્રોલીગની પ્રથમ મેચમાં પાકિસ્તાનને 4-3 હરાવ્યું. રાજ્યભરના 9,165 ગામોની 12,729 શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો. બાલવાટિકામાં ભૂલકાઓનો વિક્રમજનક પ્રવેશ. મોહરમના તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસને ચુસ્ત બંદોબસ્ત અને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવા રાજ્ય પોલીસ વડાનો આદેશ. અમદાવાદ પોલીસ અને મહાનગરપાલિકાએ ભિક્ષુક વૃત્તિ અને માનવ તસ્કરી ડામવા અભિયાન શરૂ કર્યું. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટ્યુશન ક્લાસીસમાં સઘન તપાસ. અમદાવાદમાં 16 જુલાઈ યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ. એવીસી મેન્સ કપ 2026માં ભારતે બહેરીનને 3-0 હરાવી સતત 4th જીત મેળવી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે સ્થિતિસ્થાપક અર્થતંત્રોના નિર્માણ ટકાઉ વિકાસને વેગ આપવા માટે મજબૂત બહુપક્ષીય સહયોગની હાકલ કરી અને ખાણ મંત્રાલયે 56 મહત્વપૂર્ણ ખનિજ બ્લોક્સ અને 11 સંશોધન લાયસન્સ બ્લોકની હરાજી કરી. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, સવારના 10:02 નો સમય થયો છે. તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતી અમદાવાદ 96.7 FM અને કાર્યક્રમ છે ગુજરાતી ગીતો. તમારી સાથે આ સંગીતમય સફરમાં જોડાઈ રહી ચૂક્યો છું હું, તમારો દોસ્ત રવિ. મિત્રો, જિંદગી એક અદ્ભુત સફર છે, ખરું ને? ક્યારેક આ સફરમાં આપણે એકલા હોઈએ છીએ તો ક્યારેક આખી દુનિયા આપણી આસપાસ હોય તેવો અહેસાસ થાય છે. પણ આ ભીડમાં પણ માણસ ઘણીવાર પોતાના અસ્તિત્વને, પોતાની ઓળખને શોધતો રહે છે. આપણી આસપાસ કેટલાય ચહેરાઓ હોય છે, પણ એમાંથી આપણા મનની વાત સમજે તેવા કેટલા? આજ વિચાર સાથે આવો માણીએ આજનું આ પ્રથમ ગીત, જેના સુંદર શબ્દો લખ્યા છે જાણીતા સર્જક મુસાફિર પાલનપુરીએ અને તેને પોતાના સુરીલા અવાજમાં રજૂ કર્યું છે ગાયક સંજય ઓઝાએ.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: ખરેખર આ દુનિયાની ભીડમાં પણ ક્યારેક કોઈક અવાજ, કોઈક સાદ સીધો આપણા હૃદય સુધી પહોંચી જાય છે, અને જ્યારે અંતરાત્માથી કોઈ અવાજ આવે ને, ત્યારે આપણા કદમ આપોઆપ એ દિશામાં વળી જાય છે. અવાજમાં રહેલી એક ખેંચાણ જ આપણને એકબીજા સાથે બાંધી રાખે છે. આ જ ભાવનાઓને ખૂબ જ સુંદર રીતે રજૂ કરે છે આ ગામની રચના, જેને ધૂની માંડલિયાની કલમે શબ્દ દેહ મળ્યો છે અને તેને

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: આજે ગમે તે પરિસ્થિતિ હોય પણ આવતીકાલ હંમેશા એક નવી આશા લઈને જ આવે છે. જીવનમાં આવનારી દરેક સવાર, દરેક નવી ક્ષણ પોતાના ગર્ભમાં અનેક ખુશીઓ છુપાવીને બેઠી હોય છે. બસ જરૂર છે તે ખુશીઓને ખુલ્લા મને આવકારવાની. ચાલો ભવિષ્યના સુંદર સપનાઓ અને આવનારી ખુશીઓની વાતો કરીએ આપણા આગામી ગીત સાથે. શબ્દો છે હર્ષવર્ધન ભટ્ટના, બ્રહ્મ ભટ્ટના, અને સ્વરબદ્ધ કર્યું છે પાર્થ ઓઝા અને સંજય ઓઝાની જોડીએ.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: ગુજરાતી ગીતોના પ્રોગ્રામમાં આપનું ફરી સ્વાગત છે. મિત્રો, સમયની ગતિ અવિરત છે. આપણે આજે અહીં છીએ તો કાલે સમયના વહેણ સાથે ક્યાંક આગળ વધી જઈશું. આ કાળચક્ર કોઈના માટે ઊભું રહેતું નથી. ગઈકાલ એક સ્મૃતિ બની જાય છે અને આવતીકાલ એક રહસ્ય. આ સમયના પ્રવાહમાં વહેતા રહેવું અને દરેક પળને જીવી લેવી, એ જ તો જિંદગી છે. આ અદ્ભુત ફિલસૂફીને રજૂ કરતું ગીત લખ્યું છે શૂન્ય પાલનપુરીએ, અને તેને પણ ગાયું છે સંજય ઓઝા અને પાર્થ ઓઝાએ. સાંભળીએ આ સુંદર રચના.

96.7 FM પર મારી એટલે કે રવિ સાથે આપ જોડાયા છો ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં. મિત્રો, વાતો માત્ર શબ્દોથી જ થાય એવું જરૂરી નથી હોતું. ક્યારેક મૌનની ભાષા સૌથી વધુ વાચાળ હોય છે. જ્યારે બેહ્યાનો સાચો સંગમ થાય ને, ત્યારે બોલ્યા વિના પણ ઘણું બધું કહેવાઈ જાય છે. અને એ જ સ્પર્શ, એ જ મૌન સંબંધોમાં એક અનોખી મીઠાશ ભરી દે છે. આવી જ અદ્ભુત અને અવ્યક્ત લાગણીઓ સાથે સાંભળીએ આજનું અંતિમ ગીત, કવિ તુષાર શુક્લના મનમોહક શબ્દો અને પાર્થ ઓઝાનો મધુર અવાજ આ ગીતને ખૂબ જ ખાસ બનાવે છે.

તો શ્રોતા મિત્રો, સમયની સાથે આપણે પણ આગળ વધવાનું છે. આશા છે કે આ ગીતો અને વાતોએ આજના તમારા આ દિવસમાં થોડી વધુ મીઠાશ ઉમેરી છે. હવે સમય થયો છે વિદાય લેવાનો, ગુજરાતી ગીતોના કાર્યક્રમને વિરામ આપવાનો. સાંભળતા રહો વિવિધ ભારતી અમદાવાદ 96.7 FM. તમારો દિવસ શુભ રહે.

હેલો, કેમ છો બધા? 96.7 FM પર તમારું સ્વાગત છે અને હું છું તમારો દોસ્ત રવિ, લઈને આવ્યો છું તમારો ફેવરેટ શો ધૂમ મસ્તી ધૂમ. સવારનો 10:30 આ ટાઈમ છે ફૂલ ઓન એન્ટરટેનમેન્ટનો. તો ચાલો વોલ્યુમ વધારી દો અને તૈયાર થઈ જાઓ મ્યુઝિકલ રોલર કોસ્ટર માટે. પ્રોગ્રામની શરૂઆત કરીએ ફિલ્મ પાગલબંધીના ધમાકેદાર રજૂઆત સાથે, જેને નક્ષ અઝીઝ અને નીતિ મોહને પોતાના કમાલના અવાજથી એનર્જેટિક બનાવી છે. તો આવો તેમની સાથે જોડાઈ જઈએ.

તમે સાંભળી રહ્યા છો 96.7 FM પર ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમમાં તમારા માટે ફિલ્મ વાય ચીટ ઇન્ડિયાનું આ નખરાળું ટ્રેક આવી રહ્યું છે પ્રભજી કૌરના અવાજમાં ફૂલ ટુ એન્ટરટેનિંગ રજૂઆત.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: विकसित भारत 2047 ना संकल्प साथे गुजरात शिक्षण में गुणवत्ता की नवी दिशा तरफ आगळ वधी रह्यु छे। निपुण गुजरात अभियान नवा राज्य अभ्यासक्रम अने स्कूल क्वालिटी असेसमेंट एंड अश्योरेंस फ्रेमवर्क SQAAF द्वारा शालाओं में गुणवत्ता युक्त शिक्षण ने वधु सशक्त बनावामां आवी रह्यु छे। गुणोत्सव शिक्षण में श्रेष्ठता की नवी ओळख बनी रह्यु छे। विकसित गुजरात ना पाया मजबूत बनावतो गुणवत्ता सभर शिक्षण, गुणवत्ता युक्त शिक्षण, उज्ज्वल भविष्य। शिक्षण विभाग, गुजरात सरकार।
0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
2: આ ટ્યુન કર્યું છે 96.7 FM, મારી એટલે કે રવિ સાથે અને માણી રહ્યા છો પ્રોગ્રામ ધૂમ મસ્તી ધૂમ। દોસ્તો, મ્યુઝિક સાંભળતા સાંભળતા માહોલને થોડો નવો અંદાજ આપીએ। એક જૂનો સુપરહિટ ટ્રેક જેને નવા અંદાજમાં નવા બીટ સાથે મિક્સ કરીને રજૂ કરવામાં આવ્યો છે ફિલ્મ બાયપાસ રોડમાં। નીતિન મુકેશ અને જુવિન નોટિયાલના અવાજમાં પેશ છે આ જોરદાર ધૂન।

દોસ્તો, આપણા આજના પ્રોગ્રામની આ છેલ્લી રજૂઆત છે અને આપણી આ સંગીતની મહેફિલ આ એવરગ્રીન ધૂન વગર પૂરી નથી થતી. ફિલ્મ સૂર્યવંશીનો આ ધડકનો વધારી દે તેવો ટ્રેક, જેને ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકે પોતાના અવાજથી શણગાર્યો છે. તો ચાલો માણીએ આ ગીત. કાશ આ સાંભળીને વરસાદ પણ વહેલો આવી જાય.

તો દોસ્તો, આ હતી આપણી આજની મ્યુઝિકલ જર્ની 96.7 એફએમ પર ધૂમ મસ્તી ધૂમમાં. હવે હું રજા લઈશ, પણ 96.7 એફએમ પર મનોરંજન ચાલુ જ રહેશે. તો ખુશ રહો, મસ્ત રહો અને જોડાયેલા રહો દેશની સુરેલી ધડકન વિવિધ ભારતી સાથે. અને હવે થોડી જ વારમાં સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાજકોટ ડિવિઝનને એક જ દિવસમાં માલ પરિવહનથી 11.22 કરોડ રૂપિયાની આવક થઈ. 20 રેકના રેકોર્ડ લોડિંગથી નવો વિક્રમ સ્થપાયો. પેટ્રોલિયમ, એલપીજી, ફર્ટિલાઇઝર, મીઠું, કન્ટેનર અને સિમેન્ટનું સૌથી વધુ પરિવહન. સિંહોની સુરક્ષા માટે અમરેલી જિલ્લામાં વન વિભાગ અને રેલવે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે નક્કર કામગીરી શરૂ કરવામાં આવી. વન વિભાગની ટીમે 2 સિંહને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવી મોટી દુર્ઘટના ટાળી. ગુજરાત મેરીટાઇમ બોર્ડના ચેરમેન અજયકુમારે પ્રથમ વખત અલંગની મુલાકાત લીધી. જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટરના આર્મી નેવીના અગ્નિવીરોને ગુજરાત એનસીસી ડાયરેક્ટરના એડિશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ બિમલ મોંગાએ જામનગરમાં 27 ગુજરાત બટાલિયન એનસીસીના કાર્યાલયની મુલાકાત લઈ કેડેટ્સને તેમની સેવા માટે બિરદાવ્યા. નવી દિલ્હીમાં ઉદ્યોગ ભવનના લેબર ઝુગ્ગી પાસે આગ લાગવાની ઘટના બની. 20થી વધુ અગ્નિશમન દળોએ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે 14મા પાસપોર્ટ સેવા દિવસ નિમિત્તે ભારત અને વિદેશમાં તમામ પાસપોર્ટ સત્તાવાળાઓને શુભેચ્છાઓ પાઠવી છે.

મુંદ્રા પોર્ટ પર 3000 કિલોગ્રામ ડ્રગ આયાત કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં ઈડી દિલ્હીમાં 5 સ્થળોએ તપાસ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદ, સાયબર સુરક્ષા સહિતના વૈશ્વિક પડકારોને પહોંચી વળવા બ્રિક્સની મહત્વપૂર્ણ ભૂમિકા. બ્રિક્સ રાષ્ટ્રોએ આતંકવાદ અને સાયબર જોખમોનો સામનો કરવા માટે સહિયારા પ્રયાસો પર ભાર મૂક્યો. અલ નિનોની સંભવિત અસરો સામે ખેડૂતોને સહાય કરવા સરકાર સજ્જ અને નીતિ આયોગે જણાવ્યું કે ભારતે છેલ્લા ત્રિમાસિક ગાળામાં 5.4% વિકાસ દર મેળવ્યો છે. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

નમસ્કાર, સ્વાગતમ. કેમ છો શ્રોતા મિત્રો? એફએમ 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ પર આપનું સ્વાગત કાર્યક્રમ દિલસેમાં. મિત્રો, કોઈ વસ્તુ ખોવાય પછી એને આપણે શોધીએ, શોધવાનું શરૂ થાય અને એ પ્રક્રિયા કેટલી લાંબી ચાલે આપણને ખબર નથી. પણ જે ક્ષણે ખોવાયેલી વસ્તુ જડી જાય તો મનમાં ઉત્સવ, આનંદ જેવો અનુભવ થાય, ખરું ને? તો ચાલો આજે આપણે આ શોધવાની અનુભૂતિને વ્યક્ત કરતા ગીતો સાંભળીએ. શીર્ષક છે ઢૂંઢના. તો પહેલું ગીત પહોંચી રહ્યું છે આપના સુધી લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં. શકીલ બદાયુનીની શબ્દરચના, નૌશાદનું સંગીત, ગંગા જમના છે ફિલ્મનું નામ.

શ્રોતા મિત્રો, આ ખોવાવાની અને શોધવાની તો રમત પણ આપણે રમતા હતા. યાદ છે ને કે વેકેશનમાં થપ્પો રમતા હતા, અને એમાં પણ પાછું ડબ્બા આઈસ્પાઈસ હોય તો ખૂબ મજા આવતી હતી. એક જણ એક ડબલું નાખી દે અને એનો અવાજ ઠકઠક કરતો આવે, અને એક વ્યક્તિ એને શોધીને પાછું લાવે ત્યાં સુધીમાં બધાએ સંતાઈ જવાનું. કેટલી મજા આવતી હતી. એટલે આ જે રમત છે એમાં પણ શોધવાનું અને ચડવાનું ખૂબ રંગ લાવે છે, ખરું ને?

એક વ્યક્તિ એને શોધીને પાછું લાવે ત્યાં સુધીમાં બધાએ સંતાઈ જવાનું, કેટલી મજા આવતી હતી. એટલે આ જે રમત છે એમાં પણ શોધવાનું અને ચડવાનું ખૂબ રંગ લાવે છે, ખરું ને?

શ્રોતા મિત્રો, આ ખોવાવાનું અને શોધવાનું જે આ ગીત છે તેમાં સ્વર છે મોહમ્મદ રફી, લતા મંગેશકર અને સાથીઓનો. ફિલ્મનું નામ જીને કી રાહ, ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

શ્રોતા મિત્રો, એફએમ 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ સાથે આપ જોડાયેલા છો કાર્યક્રમ દિલ સેવા. શીર્ષક આધારિત ગીતો આપ સાંભળી રહ્યા છો. સાંભળીએ લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરમાં સન ઓફ ઇન્ડિયા ફિલ્મનું આ ગીત, ઢૂંઢના શીર્ષક પર આધારિત.

ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર રાહુલ દેવ બર્મન. આપ સાંભળી રહ્યા હતા જવાની દિવાની ફિલ્મનું યુગલ ગીત કિશોર કુમાર અને આશા ભોસલેના સ્વરમાં. મિત્રો, એટલું જ કહેવું છે કે જીવનમાં ચાલતા ચાલતા ઘણી વસ્તુઓ ખોવાઈ જતી હોય છે અને ફરી પાછી મળી પણ જતી હોય છે. પણ જ્યારે પ્રેમની વાત હોય ત્યારે જે ખોવાયેલું છે એને પણ જલ્દી જડી જવું હોય છે, મળવું હોય છે પોતાના પ્રિયજનને. કારણ કે વિખૂટા પડ્યાથી મળવાનો સમય તે જાણે કસોટીનો લાગે છે, ખરું ને? અને મળ્યા પછી પોતાનાપણાની પ્રતીતિ હોય છે. તો બસ આમ જ જીવનમાં આપ પણ આપની ખોવાયેલી વસ્તુઓ શોધો અને આપને જલ્દી જડી જાય તેવી શુભેચ્છા પાઠવું છું. અને કાર્યક્રમના અંતમાં આપને સંભળાવું છું પ્રેમ બંધન ફિલ્મનું આ ગીત. આનંદ બક્ષીના શબ્દો, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત, કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વર.

સુરીલા સંગીત સાથે સજેલા સુમધુર ધૂનોવાળા ગીતનો કાર્યક્રમ તરન્નુમ લઈને હું હાજર છું. શ્રોતા મિત્રો, એફએમ 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ પર, અને પહેલું ગીત પહોંચી રહ્યું છે આપના સુધી. લતા મંગેશકરનો સ્વર છે, ગીતકાર યોગેશ, સંગીતકાર સલીલ ચૌધરી, ફિલ્મ રજનીગંધા.

મિત્રો, સાહિર લુધિયાનવીની શબ્દરચના હતી ખૈયામનું સંગીત. મુકેશના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા કભી કભી ફિલ્મનું ગીત. તરન્નુમ કાર્યક્રમમાં આગળ વધીએ, સાંભળીએ એક યુગલ ગીત. અંજાનની શબ્દરચના છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત. ફિલ્મનું નામ બદલતે રિશ્તે. ગાયક કલાકારો લતા મંગેશકર અને મહેન્દ્ર કપૂર.

શ્રોતા મિત્રો, મજરો સુલતાનપુરી લખેલ ગીત આપ સાંભળી રહ્યા હતા. વનરાજ ભાટિયાનું સંગીત નિર્દેશન હતું. પ્રીતિ સાગરનો સ્વર, ફિલ્મનું નામ ભૂમિકા. મિત્રો, કર્ણપ્રિય સદાબહાર સુરીલા ગીતોનો આ કાર્યક્રમ તરણ

0: નું માપ સાંભળી રહ્યા છો એફએમ 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ પરથી. કાર્યક્રમના અંતમાં આપને ગીત સંભળાવો તે પહેલા એક મહત્વનો સંદેશ.
1: મન કી બાત હે જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની, કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદેં નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી, દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે, રવિવાર 28 જૂન સુબહ 11 બજે મન કી બાત.
0: તો મિત્રો, હવે સાંભળીએ અમીર ખુશરોની મૂળ રચના, લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીત નિર્દેશનમાં લતા મંગેશકર અને આશા ભોસલે અને સાથીઓનો સ્વર છે. ફિલ્મનું નામ મેં તુલસી તેરે આંગન કી.

તરન્નુમ કાર્યક્રમના અંતમાં આપે સાંભળ્યું લતા મંગેશકર અને આશા ભોસલેના સ્વરમાં મેં તુલસી તેરે આંગણ કી ફિલ્મનું ગીત. મિત્રો કહે છે કે ખબર છે કે મારું કશું પણ નથી, છતાં છોડવાનું ગજું પણ નથી. જી હા, આ વિચાર બીજ આપને આપતી જઉં છું અને રજા લઉં છું. FM 96.7 MHz પર હું આપની RADS રેડિયો એનાઉન્સર દોસ્ત સેજલ આપની અનુમતિ લઉં છું. જોડાયેલા રહેજો વિવિધ ભારતી સાથે. થોડી જ વારમાં મુખ્ય સમાચાર આપ સાંભળશો.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો સાથે મુલાકાત કરી આતંકવાદ, સાયબર સુરક્ષા અને ટેકનોલોજીના પડકારો સામે લડવા માટે સુરક્ષા સહયોગ વધારવા પર ભાર મૂક્યો. ગૃહ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલે આજે રાષ્ટ્રીય રાજધાનીમાં સેન્ટ્રલ વિસ્ટા કોરિડોર માટે સેન્ટ્રલ સેક્રેટરીએટ મેટ્રો સ્ટેશન પર બાંધકામ કાર્યનો પ્રારંભ કરાવ્યો. BIS, ISI માર્ક વગર વિવિધ ઇલેક્ટ્રોનિક હેર ડ્રાયર, હેન્ડ ડ્રાયર, ઇસ્ત્રી જેવી પ્રોડક્ટ બનાવતી કે વેચતી કંપની પર ભારતીય માનક બ્યુરોના દરોડા. ભારતે સંયુક્ત રાષ્ટ્રના મંચ પર પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દો ઉઠાવવાનો સખત વિરોધ કર્યો. નવી દિલ્હીમાં ઉદ્યોગ ભવન નજીક ઝૂંપડપટ્ટીમાં આજે વહેલી સવારે આગ. 20થી વધુ વાહનોએ ભારે જહેમત બાદ આગ બુઝાવી. કેન્દ્રીય વિદ્યાલયો માટે 36મી રાષ્ટ્રીય યુવા સંસદ સ્પર્ધા 2025-26નો ઇનામ વિતરણ સમારંભ આવતીકાલે નવી દિલ્હીમાં યોજાશે. ભારત અને અમેરિકાએ પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરારને આગળ વધારવા માટે ઉચ્ચસ્તરીય વાટાઘાટો શરૂ કરી. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2026 માટે નામાંકન શરૂ. કલા, સંસ્કૃતિ સહિત 6 કેટેગરીમાં અસાધારણ કામ કરનાર બાળકો માટે અરજી આમંત્રિત કરવામાં આવે છે. ગુજરાતી રંગભૂમિના વરિષ્ઠ રંગકર્મી અરવિંદ વેકરિયાનું નિધન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લામાં મોટી ખરજની રાહડુંગરી પ્રાથમિક

0: શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો. આણંદ જિલ્લાના ભેટાસી ગામની પ્રાથમિક શાળા ખાતે મંત્રી રમણ સોલંકીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો. અને દ્વારકાના શામળાસર ખાતે કલેક્ટરે બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો. વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ સહિત શ્રેષ્ઠ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: મધ્યાહન 12:02 સમય છે. શ્રોતા મિત્રો, FM 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ પર આપને માહિતગાર કરી દઉં અમારા આજના દિવસના કાર્યક્રમો વિશે. ક્રમશઃ જણાવું તો 12:05 વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રથી પ્રસારિત થશે યાદો કી મહેફિલ. 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર આપ સાંભળશો, જેમાં મહિલાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ અને આપના પત્રો અને ઇમેઇલના પ્રત્યુત્તર સાંભળશો. બપોરે 1:00 સમયે સુરીલા સફર અને બપોરે 2:00 ત્રિવેણી કાર્યક્રમ વિવિધ ભારતી મુંબઈથી રિલે થશે. 2:35 આપ સાંભળી શકશો ગુજરાતી ગીતો. 3:00 સખી સહેલી, 4:00 પિટારા પ્રસારિત થશે વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી. સાંજે પ્રસારણમાં આપ જોડાશો અમારી સાથે અને કાર્યક્રમ સરગમ સાંભળશો 5:00 સમયે. ગુજરાતી ગીતો 5:30 સુરીલી સાંજ અંતર્ગત અને 1 કલાકના સુરીલા સફર પર નીકળીશું, અને જેમાં જૂના સદાબહાર હિન્દી ફિલ્મી ગીતો આપ સાંભળશો કાર્યક્રમ સુરીલા સફરમાં 6:00-7:00 દરમિયાન. જયમાલા ફૌજી દોસ્તો માટે 7:00 સમયે. 7:45 એક ગીત રજૂ થશે. હવા મહેલ રોજની જેમ રાત્રે 8:00 પ્રસારિત થશે અને 8:15 જરોખામાં કાર્યક્રમોની માહિતી અને ત્યારબાદ ચિત્રલોક કાર્યક્રમમાં નવા ફિલ્મી ગીતો 8:20 આપકે લીએ. રાત્રે 9:00 છાયા ગીત, રાત્રે 10:00 અને ઢલતી જાય રાત, રાત્રે 10:30 આ તમામ કાર્યક્રમો વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રથી પ્રસારિત થશે. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ રાત્રે 9:30 આપ સાંભળશો. તો આ હતી માહિતી અમારા આજના દિવસના કાર્યક્રમોની. અને શ્રોતા મિત્રો, થોડી જ વારમાં 12:05 વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર સાથે જોડાઈશું કાર્યક્રમ યાદો કી મહેફિલ.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
6: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
7: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: ગણેશોત્સવ છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: पढ़ाई लिखाई नहीं करती क्या? घड़ी देखो जरा, 3 बज रहे हैं 3.
7: वो क्या है ना कि आजकल मैं हर रोज दिन में 3 बजे सुनती हूँ सखी सहेली.
6: सखी सहेली?
7: हाँ, हर रोज 2 सखियाँ 3 बजे बड़ी मजेदार बातें करती हैं. और तो और, पढ़ाई, करियर, इंटरनेट, सोशल मीडिया और दुनिया भर की दिलचस्प जानकारियाँ भी देती हैं.
6: अच्छा, तो मुझे भी बताना जरा, मैं भी सुनूंगा सखी सहेली.
7: हाँ हाँ, क्यों नहीं. सखियाँ ही नहीं, सखा भी सुनते हैं सोमवार से शुक्रवार दोपहर 3 बजे.
8: सखी सहेली.
9: और कार्यक्रम यादों की महफिल में लेते हैं एक छोटा सा विराम.

0: આ કસ્ટમર કેર ક્યાં છે? હા મેડમ
1: જી,
0: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
1: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
0: પણ એ કેવી રીતે થશે?
1: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
0: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
1: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
0: બસ
1: બસ
0: સમજી ગયો.
1: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: બેટા દાળ

ये था कार्यक्रम यादों की महफिल। FM 96.7 MHz श्रोता मित्रों, आप जोड़ायेला छो વિવિધ ભારતી અમદાવાદ સાથે। થોડી જ વારમાં પ્રસ્તુત કરીશું કાર્યક્રમ સહિયર।

0: નમસ્કાર વાલી વાલી સખીઓ અને વાલા શ્રોતા મિત્રો, સૈયર કાર્યક્રમમાં મીઠો મીઠો આવકાર અને સ્વાગત. આજના કાર્યક્રમ સાથે ઉપસ્થિત છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. મિત્રો, સૈયર કાર્યક્રમમાં અને અન્ય અનેક માધ્યમો થકી આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, જોઈએ છીએ કે કેટકેટલા વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ કાર્ય કરી રહી છે, પોતાની પ્રતિભા બતાવી રહી છે અને સફળતા મેળવી રહી છે.
1: આજે એક એવા ક્ષેત્રની વાત કરવી છે કે જેના વિશે કદાચ આપણે સૌ ઓછું જાણીએ છીએ, કારણ કે એ વિષય ઓછો ચર્ચાયો છે. આજે છે ઇન્ટરનેશનલ ડે ઓફ વિમેન ઇન ડિપ્લોમસી, એટલે કે રાજદ્વારી ક્ષેત્રે મહિલાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ. વૈશ્વિક રાજકારણ અને રાજદ્વારી ક્ષેત્રે મહિલાઓના મહત્વપૂર્ણ યોગદાનને યાદ કરવાનો દિવસ અને સમાનતાને પ્રોત્સાહન આપવાનો દિવસ.
0: વિશ્વભરમાં રાજદૂત એટલે કે એમ્બેસેડર અને શાંતિ વાટાઘાટો જેવા ઉચ્ચ પદો

0: પર હજુ પણ પુરુષોનું પ્રભુત્વ વધારે છે, ત્યારે યાદ કરવા છે 3 જુલાઈ 1897ના રોજ સુરતમાં જન્મેલા હંસાબેન મહેતાને, કે જેઓ એ સમયે વૈશ્વિક સ્તરે એક મહત્વનો બદલાવ લાવવામાં સફળ રહ્યા. હંસાબેન એટલે પ્રથમ ગુજરાતી નવલકથા કરણ ઘેલોના લેખક નંદશંકર મહેતાની પૌત્રી, બરોડા રાજ્યના દિવાન મનુભાઈ મહેતાની પુત્રી,
1: ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી અને ત્યારબાદ યુનાઇટેડ કિંગડમના ભારતીય હાઈકમિશનર ડોક્ટર જીવરાજ મહેતાના પત્ની. આઝાદી પહેલાનો જે સમય હતો ત્યારે તેમણે વિદેશી કપડાં અને દારૂ વેચતી દુકાનો પર ધરણાનું આયોજન કર્યું અને ગાંધીજીની સલાહ અનુસાર સ્વતંત્રતા ચળવળની અન્ય પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવી હતી, જેના કારણે એકથી વધુ વખત તેમની ધરપકડ થઈ અને તેમણે જેલવાસ પણ ભોગવ્યો.
0: વિવિધ પ્રવૃત્તિઓ સાથે તેઓ ખૂબ સક્રિયપણે જોડાયેલા હતા. અલગ અલગ સમિતિઓમાં, સંસ્થાઓમાં, મહિલાઓને લગતા સંગઠનોમાં, શૈક્ષણિક ક્ષેત્રમાં તેમણે મહત્વના હોદ્દાઓ સંભાળ્યા અને ખૂબ પ્રશંસનીય કામગીરી પણ કરી. સાહિત્યના ક્ષેત્રમાં પણ તેમણે ખૂબ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. પુરુષ પ્રધાન સમાજમાં વૈશ્વિક સ્તરે તેમણે જે બદલાવ કર્યો એ માટે આજે તેમને ખાસ યાદ કરવા છે.
1: 1947-1948માં યુનાઇટેડ નેશન્સ માનવ અધિકાર પંચમાં તેઓ ભારતીય પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. યુનાઇટેડ નેશન્સ દ્વારા માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા જે તૈયાર કરવામાં આવી હતી તેમાં એક વાક્ય હતું, બધા પુરુષો મુક્ત અને સમાન જન્મે છે. શ્રોતા મિત્રો, હવે આવે છે ધ્યાન આપવા જેવી બાબત.
0: માનવ અધિકારોની વાત હતી અને બધા મનુષ્યોને સમાવવા માટે સાર્વત્રિક રીતે પુરુષો આ શબ્દનો ઉલ્લેખ થયેલો હતો. હવે 1947-1948ના સમયગાળામાં પુરુષ પ્રધાન સમાજ હતો અને આ રીતે શબ્દનો ઉપયોગ થવો એ સ્વાભાવિક હતું. પરંતુ હંસાબેન મહેતાએ આગ્રહ કર્યો કે ભાષા બદલવી જોઈએ.
1: બધા પુરુષો મુક્ત અને સમાન જન્મે છે એમ નહીં, પણ બધા મનુષ્યો મુક્ત અને સમાન જન્મે છે. પાછળથી 1950માં તેઓ સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર પંચના ઉપાધ્યક્ષ બન્યા તથા યુનેસ્કોના એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્ય પણ બન્યા.
0: 1949-1958 સુધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના વાઇસ ચાન્સેલર તરીકે પણ તેઓએ સેવા આપી. તેમની ઈચ્છા હતી કે બરોડા યુનિવર્સિટી શ્રેષ્ઠતાનું કેન્દ્ર બને. મિત્રો, જાણીને ગર્વ થાય કે યુનાઇટેડ નેશન્સ તેમના નામથી એક ચર્ચા શ્રેણીનું આયોજન કરે છે, ડોક્ટર હંસા મહેતા સંવાદ, જેનો પહેલો કાર્યક્રમ વર્ષ 2021માં યોજાયો હતો.
1: વિષય હતો COVID-19 રોગચાળા પછી મહિલા આર્થિક સશક્તિકરણ. યુએન દ્વારા આ શ્રેણી આયોજિત કરવા પાછળનો મુખ્ય હેતુ છે લિંગ સમાનતા, મહિલાઓ અને માનવ અધિકારો વિશે વૈશ્વિક જાગૃતિ લાવવી. દરેક ગુજરાતી અને ભારતીય જેમના પર ગર્વ લઈ શકે તેવી આ વિદુષી મહિલાને 100-100 સલામ.
0: અને મિત્રો, આ સાથે જ હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને જઈએ આપના પત્રો અને ઈમેલ્સ તરફ. અમે પણ ઉત્સુક છીએ એ જાણવા કે કાર્યક્રમ આપને કેવો લાગે છે અને શું છે તમારા પ્રતિભાવ. પત્રોનું આખું બંચ છે મારા હાથમાં, જેમાં પ્રથમ પત્ર દેખાઈ રહ્યો છે સૈયરના નિયમિત પત્ર મિત્ર પ્રદીપ કે મહેતાનો, આરટીઓ રિલોકેશન સાઇટ ભુજ કચ્છથી. પત્રમાં તેમની સાથે છે શ્રીમતી બીનાપી મહેતા, વિપુલ મહેન્દ્ર મહેતા, શ્રીમતી કૃષ્ણા વિપુલ મહેતા, મનસ્વી મહેતા અને બેબી નિર્વા. આશા ભોંસલેના સ્વરમાં પ્રદીપભાઈને સાંભળવું છે એક ગીત અને ખાસ આ ફરમાઈશ માટે જ એમણે પત્ર લખ્યો છે. તો પ્રદીપભાઈ, ચાલો આપની ઈચ્છા પૂરી કરી દઈએ, સંભળાવીએ આપની ફરમાઈશનું આ ગીત.

તો હવે આ બે પત્રો છે આપણા શાયર મિત્ર રમેશભાઈ એલ ભાટિયાના, જિલ્લા ખેડા, તાલુકા નડિયાદ, મુકામ ઉત્તર સંડાથી. આ વખતે એમણે સુવિચાર સાથે પત્રની શરૂઆત કરી છે. આંખો બંધ કરવાથી કદી મુસીબત જતી નથી અને મુસીબત આવ્યા વિના આંખો ઉઘડતી જ નથી. વાહ રમેશભાઈ, ખૂબ સરસ સુવિચાર લખ્યો છે. વાત સાચી જ છે કે જીવનમાં ઘણી વખત એવી પરિસ્થિતિઓ આવવી જરૂરી હોય છે જે આપણી આંખો ઉઘાડી શકે. આગળ આપે અમુક વાતો લખીને મોકલી છે જેના ઉપર ખરેખર હવે વિચાર કરવો જ રહ્યો. જણાવ્યું છે, મોબાઈલ કી દુનિયા કિંમતી ટાઈમ ખા જાતી હૈ ઓર ટીવી કી દુનિયા મેં નીંદ હરામ હો જાતી હૈ. જી રમેશભાઈ.

0: બિલકુલ સાચી વાત છે. અને હવે અન્ય એક પત્રમાં આપે આપના અંદાજ મુજબ સરસ મજાની શાયરી લખીને મોકલાવી છે. મેં આકાશવાણી કે મનોરંજન કે બાદલો મેં જ્ઞાન કી બારિશ બરસાના ચાહતા હું, અર્ચના કી ભક્તિ ગીતો કો મેરે દિલ મેં પ્રભુ કી મૂર્તિ બનાના ચાહતા હું, સુગમ સંગીત કી શહનાઈ કે જાદુ કો મન મંદિર મેં બસાના ચાહતા હું, ગુલમોહર કે આઈને મેં પુરાની યાદો કે ગીતો કી તસવીર દેખના ચાહતા હું, સુર સરિતા કે સુરો કો સિતારો કે આર પાર લે જાના ચાહતા હું, ઓર નંબર વન કાર્યક્રમ સહ્યર કો ચાંદ ઓર સિતારો સે દોનો બહેનો કી મીઠાશ કી રોશની સે સજાના ચાહતા હું. વાહ રમેશભાઈ વાહ, ઓર હમ આપકો તહે દિલ સે ધન્યવાદ દેકર ધન્યવાદ સે નવાઝના ચાહતે હૈ.
1: તો રમેશભાઈના પત્ર બાદ હવે આ પત્ર છે સહિયર સખી નંદુબેનનો ગાયત્રીનગર સરખેજથી. સાથે છે વર્ષા, દક્ષા, ધરતી, મનુબેન, પિંકી, તપન તથા મુકેશભાઈ. જણાવે છે કે અમે નિયમિત શ્રોતાઓ તેમજ પત્ર મિત્રો છીએ. સહિયર અમારો મનગમતો કાર્યક્રમ છે. તેમાં આવતા બંને બહેનોની બોલવાની છટા ખૂબ જ ગમે તેવી હોય છે. તારીખ 13 એપ્રિલના રોજ કૃષ્ણ પક્ષની એકાદશી તેમજ વરુથીની એકાદશી હતી. તે નિમિત્તે ઠાકોરજીને ભોગ ધરાવવામાં આવે છે. સુભાષ શાહનો જન્મદિવસ હતો અને તેમણે લખેલ કાવ્ય વાંચ્યું તે ગમ્યું. અનામિકા વસાણી પાસેથી વાતો સાંભળી, ટી કટિંગ થેરપી, એક ચા આપજે, ચાની વાતો કરી. માધુભાઈ તેમજ કિરીટભાઈની પસંદગીના ગીતો ગમ્યા. તારીખ 15 એપ્રિલના રોજ ત્રિલોક સંઘાણીએ ઘણી બધી વાતો તાજી કરી. 16 એપ્રિલ એટલે આકાશવાણીનો સ્થાપના દિવસ, 90 વર્ષ પૂરા થયા. આકાશવાણીએ ખૂબ જ સારું કામ કર્યું છે, સાચી માહિતી આપી છે. વાવાઝોડું, કોરોના, ભૂકંપ, કરફ્યુ વગેરે પરિસ્થિતિમાં રેડિયો મારફતે ખૂબ જ સારી અને સચોટ માહિતી આપી છે. તારીખ 17 એપ્રિલને વિશ્વ ચા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડૉક્ટર વાંચીની ભટ્ટની ત્રિલોક સંઘાણી સાથેની વાતચીત, પસંદગીના ગીતો, કિરીટભાઈની પસંદગીનું ગીત ખૂબ સરસ લાગ્યું. તારીખ 20 એપ્રિલના રોજ વીરુભાઈ પુરોહિત તેમજ દાન વાઘેલાનો જન્મદિવસ હતો. અને પોષણ સપ્તાહ નિમિત્તે ડૉક્ટર રાજલબેનની પારોલબેન વ્યાસે જે મુલાકાત લીધી હતી તેમાં સ્તનપાનના મહત્વ વિશેની ખૂબ સરસ વાતો કરી. પસંદગીના ગીતો પણ ગમ્યા. જી નંદુબેન, દરેકે દરેક કાર્યક્રમ વિશે આપે ડિટેલમાં લખ્યું છે અને આકાશવાણીના 90 વર્ષ નિમિત્તે આકાશવાણીની ઉપયોગિતા વિશે પણ ખૂબ સરસ રીતે આપનું મંતવ્ય જણાવ્યું છે, જે જાણીને અમને ખૂબ જ ખુશી થઈ. હવે એક બાબતમાં આપ મારી સાથે સંમત થશો જ કે કિરીટભાઈ જેવા સ્વાદના શોખીન વ્યક્તિઓ જો હોય અને એમને જમવા બોલાવીએ તો સ્વાદિષ્ટ પકવાન બનાવવાની મજા જ કંઈક ઓર હોય.
2: સાચી વાત ને કિરીટભાઈ?
1: એમ તમારા જેવા રસિક શ્રોતા હોય ત્યારે કાર્યક્રમ પીરસવાની મજા જ કંઈક ઓર હોય. સહિયર કાર્યક્રમ સાથે આ જ રીતે જોડાયેલા રહેજો નંદુબેન અને આપના પ્રતિભાવ પાઠવતા રહેજો.
0: તો હવે આ બે પત્રો છે માધવપુર ઘેટ થી માવદિયા રામાભાઈ વાલાભાઈના. સાથે છે રસીલા, ભરત, ગોપાલ, પ્રજ્ઞા, વંશિકા, નિરખ અને ગગન. રામાભાઈ લખે છે કે તારીખ 27 મે બુધવારે જે કાર્યક્રમ આવ્યો તે ખૂબ ગમ્યો. અમે છેલ્લા 18 વર્ષોથી રેડિયો સાંભળીએ છે. તો શ્રોતા મિત્રો, એમને ભજન સાંભળવું છે એ ફરમાઈશ વિશે લખ્યું છે અને બંને પત્રોમાં એમના ફરમાઈશી ભજનોનું એક લિસ્ટ મોકલાવ્યું છે. રામાભાઈ, આપ હર હંમેશ ભજનની જ ફરમાઈશ કરો છો, એ ઉપરથી અમે એવો અનુમાન લગાવી શકીએ છીએ કે આપ ભજન સાંભળવાના શોખીન હશો અને આપના ઘરમાં હર હંમેશ ભક્તિમય વાતાવરણ રહેતું હશે. આપની ફરમાઈશનું ભજન ચોક્કસથી સંભળાવીશું.
1: તો હવે આ પત્ર છે ભાવનગર સૌરાષ્ટ્રથી નિયમિત પત્ર લખનાર વરિષ્ઠ શ્રોતા મિત્ર પ્રવીણ ચંદ્ર પી વાઘેલાનો. લખે છે કે આકાશવાણી અમદાવાદ દ્વારા સહિયર કાર્યક્રમની પ્રસ્તુતિ અતિ લાજવાબ, બેમિસાલ તેમજ કાબિલે તારીફ બની ચૂકેલ છે. આપશ્રી બંને બહેનો તેમજ હિતેશભાઈ માવાણી આ ત્રિપુટી દરેક કાર્યક્રમને ઉત્તમ, ઉમદા, ઉત્કૃષ્ટ બનાવી જે રીતે પ્રસારિત કરી રહેલ છે તે રેડિયોની આકાશવાણી 90મા વર્ષની ગૌરવવંતી યાદગાર પ્રસારણ યાત્રાનું એક માધ્યમ બની ગયેલ છે. સહિયર કાર્યક્રમની પ્રસ્તુતિની જેટલી તારીફ કરીએ તેટલી ઓછી છે. કાર્યક્રમમાં આવતી મુલાકાતો, વાર્તાલાપો, આપશ્રી બહેનો દ્વારા સુંદર વાતો, શ્રોતાઓના પત્રોના લાગણીસભર જવાબો અને ઇમેઇલ્સનું વાંચન તેમજ શ્રોતાઓની પસંદગીના ગુજરાતી ગીતો સાંભળવા મળે છે, જે કાર્યક્રમને ચાર ચાંદ લગાવી જાય છે. પ્રસ્તુતિ

0: બદલ ફરી એકવાર આપ ત્રિપુટીને ખૂબ ખૂબ સ્નેહભર્યા અભિનંદન. અને ત્યારબાદ એમણે એમના ગમતા કાર્યક્રમોની સમીક્ષા લખીને મોકલી છે. તારીખ 25 મેને સોમવારના સહયર કાર્યક્રમમાં આપ શ્રી બહેનો દ્વારા શરૂઆતમાં સુરત શહેરના રહેવાસીઓ, ત્યાંના લોકોની સંસ્કૃતિ, બોલીચાલી, ખાણીપીણી તથા રહેણીકરણી પરની સુંદર વાતો તેમજ હિતેશભાઈ માવાણી દ્વારા રેડિયોના વિવિધ ક્ષેત્રમાં કાર્ય કરી રહેલ મહેશભાઈ શાહ સાથેનો વાર્તાલાપ રજૂ થયો તે સાંભળવાની મજા આવી. તારીખ 27 મેને બુધવારના સહયર કાર્યક્રમમાં હિતેશભાઈ માવાણી દ્વારા રેડિયોના 90મા વર્ષની ગૌરવવંતી પ્રસારણ યાત્રા પર મહેશભાઈ શાહ દ્વારા પોતે રેડિયોના વિવિધ ક્ષેત્રોમાં કરેલ કાર્ય વિશેની જે વાતો કરી તે સાંભળવાની પણ ખૂબ મજા આવી. તારીખ 29 મે શુક્રવારના સહયર કાર્યક્રમમાં રજૂ થયેલ નાટક વાત જાણે એમ છે સાંભળવાની મજા આવી. પ્રસ્તુતકર્તાઓને અભિનંદન, ધન્યવાદ. અને ત્યારબાદ તેમણે એક સુવિચાર લખ્યો છે, પૂરા પુરુષાર્થ પછી જે મળે એમાં જ આનંદ છે. જી પ્રવીણચંદ્રજી, આ વિચાર તો આપે ખૂબ જ સરસ અમારી સાથે વહેંચ્યો છે. અને ત્યારબાદ તેમના બીજા એક પત્રમાં તેઓ જણાવે છે, તારીખ 1 જૂનને સોમવારના સહયર કાર્યક્રમમાં આપ શ્રી બહેનો દ્વારા શરૂઆતમાં ગરમીનું, વર્ષા ઋતુનું આગમન આ વિશેની સુંદર વાતો થઈ. તેમજ હિતેશભાઈ માવાણી દ્વારા મુલાકાતમાં રવિન્દ્ર પરમાર સાથે વિવિધ વિભાગો, ભૂકંપ, કુદરતી આફત, વાવાઝોડું તેમજ અન્ય બનાવો પરનો જે સુંદર વાર્તાલાપ રજૂ થયો તે સાંભળવાની ખૂબ જ મજા આવી. તારીખ 3 જૂનને બુધવારના સહયર કાર્યક્રમમાં આપ શ્રી બહેનો દ્વારા શ્રોતાઓના પત્રો અને ઇમેલ્સનું વાંચન થયું, જેમાં મારા પત્રનું પણ વાંચન થયેલ. તેમજ હિતેશભાઈ માવાણી દ્વારા આકાશવાણીના ભૂતપૂર્વ કાર્યક્રમ અધ્યક્ષ માઉલીનભાઈ મુનશી સાથેની જે વાતચીત રજૂ થઈ તે સાંભળવાની મજા આવી. તો 5 જૂનને શુક્રવારના સહયર કાર્યક્રમમાં આપ શ્રી બહેનો દ્વારા પર્યાવરણની વાતો તેમજ હિતેશભાઈ માવાણી દ્વારા મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ વડોદરાના ડોક્ટર એપી સિંઘ સાથેની વાતચીત સાંભળવાની ખૂબ જ મજા આવી. જી પ્રવીણચંદ્રજી, આપ સહયર કાર્યક્રમ નિયમિત સાંભળો છો અને માત્ર નિયમિત સાંભળો છો એટલું જ નહીં, પરંતુ પૂરેપૂરા રસપૂર્વક સાંભળો છો અને આપને જે બાબતો ગમી હોય પત્ર લખીને અમને જણાવો પણ છો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ આ જ રીતે સહયર કાર્યક્રમ સાંભળતા રહેજો અને આપના પ્રતિભાવ પણ અમને પાઠવતા રહેજો. પત્રના અંતમાં તેમણે એક સુવિચાર પણ લખ્યો છે, પોતાને ન ઓળખવું અજ્ઞાનતા છે, પોતાને ઓળખવું જ જ્ઞાન હાંસલ કરવાની શરૂઆત છે. વાહ, ખૂબ સરસ. તો પ્રવીણચંદ્રજીના વિગતવાર પત્ર બાદ હવે આ પત્ર છે, સરસ મજાના અક્ષરથી અને અલગ અલગ રંગની શાહીથી લખાયેલો પત્ર, જિલ્લા પોરબંદર શહેર રાણાવાવથી આવ્યો છે. પત્ર લખનાર અનોખા પત્ર મિત્ર છે કે ઉર્ફે પાગલ. શ્રોતા મિત્રો, આમનો આપણને લગભગ પહેલો પત્ર છે કાર્યક્રમ સહયરમાં, તો આપણે એમનું સ્વાગત કરીશું.
1: સ્વાગત સ્વાગત સ્વાગત.
0: એમની સાથે છે શ્રીમતી પરવીન કમાલ, મોહસિન, મેહુલ, તસ્લીમ, નિલોફર, સોનલ, અહાના, જિન્નત, હસનેન, આદિન તથા ઇવાન. તમારા આખા પરિવારનું સહયર પરિવારમાં સ્વાગત છે. આપે પત્રમાં જણાવ્યું છે કે અમારી પ્યારભરી ઇન્ટરનેશનલ યાદ બાદ જણાવવાનું કે આકાશવાણી સાથે અમારો વર્ષો જૂનો નાતો છે. ખૂબ જ જૂના અમે શ્રોતા મિત્રો છીએ, પરંતુ કાર્યક્રમ સાંભળીને હંમેશા પત્રો લખી શકતા નથી, ક્યારેક ક્યારેક પત્રો લખી નાખીએ છીએ. કેકેજી, આ વાત ના સમજાઈ, આપે ઇન્ટરનેશનલ યાદ શા માટે આપી? આપનો પત્ર તો રાણાવાવથી આવ્યો છે. જરૂરથી આપના આગલા પત્રમાં અમને જણાવજો. તો આપ જણાવો છો કે 20મી મેના રોજ સહયર પ્રોગ્રામ સાંભળ્યો, તેમાં પત્રો અને ઇમેલના જવાબ સાંભળ્યા. જવાબ સાંભળવાની ખૂબ જ મજા પડી અને ધીરજભાઈ રબારી સાથેની વાતચીત સાંભળવાની પણ ખૂબ ખૂબ મોજ પડી ગઈ, આનંદ થયો. હા, પણ આખા કાર્યક્રમમાં ક્યાંય ગીત સાંભળવા ના મળ્યું. કાર્યક્રમમાં 2 ગીતો તો હોવા જ જોઈએ, ગીતો વગર મજા ના આવે. આ અમારું સૂચન છે, આશા છે આપ ધ્યાનમાં લેશો. જી કેકેજી, આપનું સૂચન અમે નોંધી લઈએ છીએ અને આપની વાત સાચી પણ છે, પણ દર વખતે ઘણા બધા પત્રો અને ઈમેલ હોવાના કારણે અમે કાર્યક્રમમાં ગીતોનો સમાવેશ નથી કરી શકતા, પણ કોશિશ જરૂર કરતા હોઈએ છીએ કે અમે ગીતનો સમાવેશ ચોક્કસથી કરીએ.
2: અને અમે એ આશા રાખીએ કે આપનો આ પ્રથમ પત્ર મળ્યો છે અમને.

0: કાર્યક્રમ સહિયરમાં અને આપ હવે નિયમિત રૂપે કાર્યક્રમ સહિયરમાં અમને બંને બહેનોને પત્રો લખતા રહેશો અને આપના અભિપ્રાય પહોંચાડતા રહેશો.
1: અને કેકેજીના પત્ર બાદ હવે આ પત્ર છે જામનગરથી 84 વર્ષના અમારા નાના ભાઈ બાબુભાઈ દરજીનો. સાથે છે શૈલેષભાઈ, રમાબેન, ગીતાબેન, કૃષ્ણા, ફાલ્ગુની, હિના તથા ઋષિતા. હંમેશની જેમ પત્રની શરૂઆત તેમણે એમના વન લાઇનરથી કરી છે. કામી, ક્રોધી અને લોભી, આ ત્રણ લખણવાળાનો સંગ ના કરવો. અરે વાહ બાબુભાઈ, ટૂંકી ને ટચ પણ અસરદાર વાત કરી આપે. આગળ તેઓ જણાવે છે કે સહિયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ અને સહિયર કાર્યક્રમ સાંભળવાનું એક બંધાણ થઈ ગયું છે. કાર્યક્રમમાંથી ઘણું બધું જાણવા મળે છે. તારીખ 1 જૂને વરસાદની પ્રતીક્ષાની વાતો કરી, રવિન્દ્રભાઈ પરમારની મુલાકાતમાં આકાશવાણીની વાતો કરી તથા ધરતી કંપની વાતો કરી અને ગીત સંભળાવ્યા. એ સાંભળીને તો મજા જ આવી ગઈ. આવી સારી સારી વાતો કરવા બદલ રવિન્દ્રભાઈ પરમારનો આભાર. તારીખ 3 જૂનના રોજ પત્રના અને ઇમેલ્સના જવાબો આપ્યા અને એમાં મારા પત્રનો પણ જવાબ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. બાબુભાઈ, આપના પત્રનો જવાબ આપવો તો અમારી ફરજ છે અને અમે હોશભેર આપના પત્રનો જવાબ આપીએ છીએ. 84 વર્ષની ઉંમરે આપ પત્ર લખો તો જવાબ તો અમારે આપવો જ જોઈએ અને એના માટે તમારે બિલકુલ આભાર માનવાનો ના જ હોય. બસ તમે આ જ રીતે કાર્યક્રમ સાંભળતા રહેજો, પત્ર લખતા રહેજો અને અમે આપને જવાબ આપતા રહીશું.
0: તો શ્રોતા મિત્રો, હવે આ ઈમેલ છે ગામ જાળિયા, તાલુકા અમરાજી, જિલ્લા પાલીતાણા, ભાવનગરથી માધુભાઈ લખમણભાઈ ચૌહાણનો. સાથે છે ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ, આર્યન. લખે છે કે અમે સહિયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. કાર્યક્રમ લાજવાબ આવે છે. આપ બંને બહેનો ખૂબ સરસ રીતે કાર્યક્રમ રજૂ કરો છો. સાંભળવાની મજા આવી જાય છે. તારીખ 10 જૂન અને બુધવારનો કાર્યક્રમ ખૂબ સરસ રહ્યો. અમારા ઈમેલનો જવાબ આપ્યો તે સાંભળવાની મજા આવી. બધા શ્રોતા મિત્રોના ઈમેલ અને પત્રો ખૂબ સરસ હોય છે. તો વળી 12 જૂનના રોજ કાર્યક્રમ લાજવાબ હતો. બહેનો માટે માહિતી આપી તે સરસ હતી. મારા પત્ની ચેતનાબેન કહે છે કે આપ બંને બહેનો મકાઈના ઢોકળા ખાવા ચોક્કસ આવજો. વાહ માધુભાઈ, ચેતનાબેનને કહેજો કે મકાઈના ઢોકળાનો સ્વાદ તો અમારા સુધી પહોંચી ગયો અને આ આઈટમ પણ બહુ સરસ અને વિશેષ લાગી. ઢોકળા તો ખાતા હોઈએ પણ મકાઈના ઢોકળા આ વિશેષ આઈટમ છે. ક્યારેક કાર્યક્રમ થકી આની રેસીપી પણ આપવી પડશે. આમંત્રણ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ચેતનાબેન. તો હવે આ ઈમેલમાં આગળ આપણા નાનકડા શ્રોતા મિત્ર વિવેકભાઈએ જણાવ્યું છે કે આપ બંને બહેનોને જણાવવાનું કે મારી શાળા ખુલી ગઈ છે, હું 3જા ધોરણમાં આવ્યો છું. વાહ ને વિવેકભાઈ, વેકેશન પૂરું થયું અને હવે આપ સ્કૂલે જવા માંડ્યા છો, તો આ દિવસો દરમિયાન ખૂબ ધ્યાન દઈને શાળામાં અભ્યાસ કરજો. અને અંતમાં એક સરસ મજાનું સુવિચાર પણ વિવેકે લખ્યું છે કે બાળક ખીલતું ફૂલ છે, એને ખીલવા દો. વિવેકભાઈ, તમે પણ બહુ જ સરસ રીતે શારીરિક, માનસિક, શૈક્ષણિક રીતે બધી જ રીતે ખીલો તેવી આશા. તો આગળ તેઓ જણાવે છે કે 15 જૂનના રોજ કાર્યક્રમમાં આપે શિક્ષણ વિશે જે માહિતી આપી તે ખૂબ સરસ હતી. કિરીટભાઈ સોલંકીની પસંદગીનું ગીત પણ સાંભળવાની મજા આવી ગઈ.
1: તો હવે આ પત્ર છે ગામ લાઠીથી દીપકભાઈ પરમારનો. સાથે છે રમણીકભાઈ દરજી, ગીતાબેન સોની, નાના રાજકોટના કાળુભાઈ ભરવાડ, જાનાબેન, યુવરાજ, કેતન, પાર્થ, કરસનદાસ બાપુ, જાડિયાના માધુભાઈ અને અમદાવાદથી પ્રીતિબેન. અરે વાહ દીપકભાઈ, આપના સાથી મિત્રોમાં તો આ વખતે 3 જણાનો વધારો થયો છે, શું વાત છે. પત્રમાં તેઓ લખે છે કે અમે દરેક કાર્યક્રમ સાંભળીએ છીએ અને સારી એવી જાણકારી મળે છે. હોમિયોપેથિક ડોક્ટર ભૈરવી પરીખનો વાર્તાલાપ, આદિલ મંસૂરીની રચના અને તેમના વિશેની જાણકારી અને આકાશવાણીના શ્રોતા ધીરજભાઈ રબારીની મુલાકાત ખૂબ પસંદ પડી. અને ત્યારબાદ તેમણે એક સુવિચાર લખ્યો છે, હવે તો સંબંધો સાચાના નહીં કાચના બની ગયા, ક્યારે નંદવાઈ જાય એ તો માત્ર ઈશ્વર જ જાણે. બિલકુલ દીપકભાઈ, ખૂબ જ સાચી વાત આપે લખી. અત્યારે દેખાદેખીના જમાનામાં અને કૃત્રિમતાના જમાનામાં ખરેખર દિલની લાગણીઓ તો ક્યાંય વહી ગઈ છે જે દેખાતી જ નથી. તો મિત્રો, આ સાથે જ પત્રો અને ઇમેલ્સની આજની આ સફર પૂરી કરીએ અને સાથે જ આજનો કાર્યક્રમ પણ. તો આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને આજના દિવસ માટે આપો અનુમતિ.

0: આવજો, ફરી મળીશું.
1: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર કાર્યક્રમ વિભાગ આકાશવાણી કેન્દ્ર આશ્રમ રોડ નવરંગપુરા અમદાવાદ 380009. આપ અમને ઈમેલ પણ કરી શકો છો. ઈમેલ આઈડી છે abadsahyar@gmail.com.

0: પ્રસારણ એફએમ 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ પરથી થયું.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મેં તો મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

શ્રોતા મિત્રો, FM 96.7 MHz વિવિધ ભારતી અમદાવાદ સાથે આપ જોડાયેલા છો. થોડી જ વારમાં બરાબર 1 વાગે જોડાઈએ વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર સાથે અને સાંભળીએ કાર્યક્રમ સુરીલા સફર.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દો ઉઠાવવાનો સખત વિરોધ કર્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે પાસપોર્ટ સેવા કાર્યક્રમના બીજા તબક્કાની શરૂઆત ચીપ સક્ષમ ઇ પાસપોર્ટ સાથે થઈ છે. તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે ઈરાનની બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી. મુંદ્રા બંદરે નશાકારક પદાર્થ જપ્ત કરવાના મામલે મની લોન્ડરિંગ કેસમાં ઈડીની દિલ્હીમાં 5 સ્થળોએ તપાસ. અને ફિફા વર્લ્ડ કપમાં કોલંબિયાએ ગ્રુપ કેમાં ડીઆર કોંગોને 1-0 હરાવીને રાઉન્ડ ઓફ 32 માટે ક્વોલિફાય કર્યું. સમાચાર વિગતવાર. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દો ઉઠાવવાનો સખત વિરોધ કર્યો હતો. ઇસ્લામાબાદ પર સંયુક્ત રાષ્ટ્ર મંચનું રાજકીયકરણ કરવાનો આરોપ લગાવ્યો હતો અને સાથે જ સહ અધ્યક્ષ તરીકેના પોતાના પદનો દુરૂપયોગ કરવા બદલ તેની ટીકા કરી હતી. ન્યૂયોર્કમાં યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ અસીમ ઇફ્તિખાર અહમદની ટિપ્પણીનો જવાબ આપ્યો હતો. પાકિસ્તાનના હસ્તક્ષેપનો જવાબ આપતા શ્રી હરીશે સહ અધ્યક્ષના વર્તનની ટીકા કરી હતી અને જમ્મુ કાશ્મીર પર ભારતના લાંબા સમયથી ચાલતા વલણનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે જમ્મુ અને કાશ્મીરનો કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો સંપૂર્ણપણે આંતરિક મામલો છે. ભારતીય રાજદૂતે યુએનએટી માળખા હેઠળ યુએનના આદેશોની સમીક્ષા વિશે પણ વાત કરી હતી, જેનો હેતુ સમગ્ર સંગઠનમાં કાર્યક્ષમતા સુધારવાનો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે પાસપોર્ટ સેવા કાર્યક્રમના બીજા તબક્કાની શરૂઆત ચીપ આધારિત ઇ પાસપોર્ટની રજૂઆત, નવા પાસપોર્ટ સેવા કેન્દ્રો અને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો ખોલવા અને પાસપોર્ટ જારી કરવાના રેકોર્ડ સ્તરને કારણે મુસાફરી સરળ બની રહી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે 14મા પાસપોર્ટ સેવા દિવસ નિમિત્તે ભારત અને વિદેશમાં તમામ પાસપોર્ટ સત્તાવાળાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ડોક્ટર જયશંકરે સુરક્ષિત પાસપોર્ટ, સુગમ સેવા, સશક્ત નાગરિકના વિઝન દ્વારા સંચાલિત પાસપોર્ટ સેવાઓની ડિલિવરીને ઝડપી, વધુ પારદર્શક અને સુલભ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને પણ પુનઃપુષ્ટિ આપી હતી. ઈરાનના તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી, જેમાં ભારતીય નાગરિકોએ આગામી સૂચના સુધી દેશમાં બિનઆવશ્યક મુસાફરી ટાળવા, ઉચ્ચ સ્તરની સાવધાની રાખવા, સતર્ક રહેવા અને પરિસ્થિતિગત જાગૃતિ જાળવવાની સલાહ અપાઈ છે. સાથે સ્થાનિક અધિકારીઓ દ્વારા જારી કરાયેલ સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે. દૂતાવાસે વધુમાં ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકો તેમજ દેશમાં મુસાફરી કરવાની યોજના બનાવી રહેલા લોકોને દૂતાવાસમાં તેમની વિગતો નોંધાવવા પણ જણાવ્યું છે. આ સાથે દૂતાવાસની સત્તાવાર વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું નિયમિતપણે નિરીક્ષણ કરવા પણ અપીલ કરી છે.

મુંદ્રા બંદરે 3,000 કિલોગ્રામ નશાકારક પદાર્થની આયાત કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં ઈડી દિલ્હીમાં 5 સ્થળોએ તપાસ કરી રહી છે. ઈડીના અધિકારીઓએ જણાવ્યું કે હરપ્રીતસિંહ તલવાર, શમશુદ્દન અને તેમના સહયોગીઓ સાથે જોડાયેલા સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ડ્રગના પૈસા દિલ્હીની નાઇટ ક્લબોમાં રોકાણ કરવામાં આવ્યા હોવાનો આરોપ છે. હરપ્રીતસિંહ તલવારની અગાઉ રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ દ્વારા આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને તાજેતરમાં તેને જામીન પર મુક્ત કરાયો હતો. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે. ખાણ મંત્રાલયે 56 મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનીજ બ્લોક્સ અને 11 સંશોધન લાયસન્સ બ્લોક્સની હરાજી કરી છે. આ સાથે હરાજી કરાયેલા બ્લોક્સની કુલ સંખ્યા 88માંથી 56 થઈ છે. ગુજરાત, ઉત્તરાખંડ અને તેલંગાણામાં પ્રથમ વખત ખનીજ બ્લોક્સની હરાજી કરવામાં આવી હતી, જેમાં ગ્રેફાઇટ, વેનેડિયમ, ટાઇટેનિયમ, ગ્લુકોનાઇટ અને રોક ફોસ્ફેટ જેવા ખનીજોનો સમાવેશ થાય છે. હરાજી કરાયેલા સંશોધન લાયસન્સ બ્લોક્સની સંખ્યા હવે 11 છે. અરુણાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઓડિશામાં પ્રથમ વખત સંશોધન લાયસન્સ બ્લોક્સની હરાજી કરવામાં આવી હતી. લખનૌમાં એક કોચિંગ સેન્ટરમાં આગ લાગવાના પગલે ઉત્તરપ્રદેશ સરકારે રાજ્યમાં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના નિયમનને મજબૂત બનાવવા અને ગેરકાયદેસર ઇન્સ્ટિટ્યૂટ પર કાર્યવાહી કરવા માટે ઝુંબેશ શરૂ કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે રાજ્યભરમાં અગ્નિ સલામતીના પગલાંનું મિશન મોડમાં નિરીક્ષણ કરવામાં આવશે. તેમણે સ્પષ્ટતા કરી કે કોઈપણ ઇમારતનો ઉપયોગ તે હેતુ માટે જ થવો જોઈએ જેના માટે તેને મંજૂરી આપવામાં આવી છે. ભોંયરામાં કોઈપણ કોચિંગ સેન્ટર, નર્સિંગ હોમ અથવા અન્ય વેપારી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં નહીં આવે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ભારત અને અમેરિકાએ પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરારને આગળ વધારવા માટે ઉચ્ચસ્તરીય વાટાઘાટો શરૂ કરી છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં અમેરિકન વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીર અને ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જીયો ગોર સાથે મુલાકાત કરી હતી. અગાઉ શ્રી ગોયલે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે તેઓ ભારત અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર પર ચર્ચાઓ માટે આતુર છે. સર્જીયો ગોરે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે બંને દેશો એક મજબૂત દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા તરફ નિર્ણાયક રીતે આગળ વધી રહ્યા છે, જેનાથી નવી આર્થિક તક ઊભી થશે અને ભારત અમેરિકા આર્થિક ભાગીદારી મજબૂત બનશે. ભારે ઉદ્યોગમંત્રી HD કુમારસ્વામીએ સ્ટીલ ઉદ્યોગને ભવિષ્યના વિકાસ માટે ડિજિટલાઇઝેશન બનાવવા અપીલ કરી છે. તેમણે આજે નવી દિલ્હીમાં આયોજિત સ્ટીલ ક્ષેત્રમાં ડિજિટલાઇઝેશન પરના વિચાર મંથન સત્રમાં આમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે દેશે 2018થી વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક તરીકે તેની મજબૂત સ્થિતિ જાળવી રાખી છે. નાણાકીય વર્ષ 2021-22થી ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન વાર્ષિક ધોરણે આશરે 8% વધ્યું છે, જ્યારે સ્થાનિક માંગમાં વધારો થવાના કારણે ફિનિશ્ડ સ્ટીલનો વપરાશ આશરે 13% વધ્યો છે. તેમણે ઉત્પાદકતા, જાળવણી અને સલામતી વધારવા અને ખર્ચ ઘટાડવા માટે કૃત્રિમ બુદ્ધિ, મશીન લર્નિંગ, ડિજિટલ ટ્વિન્સ, રોબોટિક્સ અને અદ્યતન વિશ્લેષણ જેવી તકનીકોની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. કેન્દ્રીય વિદ્યાલયો માટે 36મી રાષ્ટ્રીય યુવા સંસદ સ્પર્ધા 2025-26નો ઇનામ વિતરણ સમારંભ આવતીકાલે નવી દિલ્હીમાં યોજાશે. સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુનરામ મેઘવાલ આ સમારંભની અધ્યક્ષતા કરશે અને પુરસ્કાર વિજેતા વિદ્યાર્થીઓ અને વિદ્યાલયોને ઇનામ વિતરણ કરશે. ગૃહ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલે આજે રાષ્ટ્રીય રાજધાનીમાં સેન્ટ્રલ વિસ્ટા કોરિડોર માટે સેન્ટ્રલ સેક્રેટરીએટ મેટ્રો સ્ટેશન પર બાંધકામ કાર્યનો પ્રારંભ કરાવ્યો. પત્રકારો સાથે વાત કરતા તેમણે આ ક્ષણને ઐતિહાસિક ગણાવી અને ભાર મૂક્યો કે આ પ્રોજેક્ટ સરકારી કર્મચારીઓ અને તમામ વ્યવસાયિકોના દૈનિક પરિવહનને સરળ બનાવશે. અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયો ખાડી ક્ષેત્રના 3 દિવસના પ્રવાસે છે. તેઓ ગઈકાલે અબુધાબી પહોંચ્યા હતા અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના અધિકારીઓને મળતા અગાઉ સંયુક્ત આરબ અમીરાત, કુવૈત અને બહેરીનમાં વાટાઘાટો કરશે. મુલાકાત દરમિયાન તેઓ પ્રાદેશિક ભાગીદારોને અમેરિકા અને ઈરાન વચ્ચે હાલમાં ચાલી રહેલા વચગાળાના શાંતિ કરાર તેમજ સંભવિત અંતિમ કરાર માટેના માળખા વિશે માહિતી આપે તેવી શક્યતા છે. શ્રી રૂબિયોએ ઈરાનને ભવિષ્યમાં કોઈપણ કરાર હેઠળ હોર્મુઝ સ્ટ્રેટ

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દાહોદ જિલ્લાની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા. સૌપ્રથમ તેઓ મોટી ખરજની રાહડુંગરી પ્રાથમિક શાળા ખાતે અને ત્યારબાદ ગરબાડા તાલુકાની ગાંગરડા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થયા. તેમણે કહ્યું કે અગાઉ આદિજાતિ વિસ્તારમાં વિજ્ઞાન કોલેજ જ ન હતી ત્યારે આજે દાહોદમાં જિલ્લા સ્તરે સાયન્સ અને મેડિકલ કોલેજો કાર્યરત છે.
1: આદિવાસી પટ્ટામાં પહેલા સાયન્સ સ્કૂલો જ નહોતી અને સાયન્સ સ્કૂલો જ ના હોય તો એન્જિનિયર ને ડોક્ટર બનવાની વાત જ ક્યાં આવે. માન્ય વડાપ્રધાનશ્રીએ સાયન્સ સ્કૂલો શરૂ કરી અને આજે એન્જિનિયર અને મેડિકલ બંને કોલેજો આજે જિલ્લા લેવલે ઉભી છે.
0: દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદના થલતેજમાં અનુપમ સ્માર્ટ પ્રાથમિક શાળા ખાતે ભિક્ષાવૃત્તિ અને બાળમજૂરીના દૂષણમાંથી મુક્ત કરાવાયેલા બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો. રાજ્યમાં અત્યારે શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે, જે અંતર્ગત રાજકોટ જિલ્લાની વેરાવળ આંગણવાડી કેન્દ્રના ભૂલકાઓએ સૂર્ય નમસ્કાર અને યોગના આસન કર્યા હતા. કચ્છના મુંદ્રા તાલુકાની વિવિધ શાળાઓમાં જીએસડીએમએના અધિક મુખ્ય કાર્યકારી અધિકારી ધવલ પંડ્યાએ નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. આ ત્રિદિવસીય કાર્યક્રમ અંતર્ગત મુંદ્રા તાલુકાના 9 ગામોની 18 શાળાઓમાં બાલવાટિકા, ધોરણ 1, ધોરણ 9 અને ધોરણ 11માં નવીન પ્રવેશપાત્ર બાળકો તેમજ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવામાં આવશે. ગાંધીનગરમાં આજે કલેક્ટર રવિન્દ્ર ખતાલેની ઉપસ્થિતિમાં આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 9ના કુલ 109 બાળકોએ શાળા પ્રવેશ મેળવ્યો હતો. ભાવનગરના ઘોઘા તાલુકાના કુડા પ્રાથમિક શાળા ખાતે મત્સ્ય ઉદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે આંગણવાડી તથા બાળવાટિકામાં પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં રાજકોટના કોટડા સાંગાણીના નવા રાજપીપળિયા ગામે પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો, જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. જળ સંસાધન અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં ડાંગની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, સાપુતારા ખાતે નવાગામ પ્રાથમિક શાળા, ગિરિનગર પ્રાથમિક શાળા અને પીએમશ્રી ઇએમઆરએસ સાપુતારામાં સામૂહિક શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો, જેમાં બાળકોને શૈક્ષણિક કીટ અને પુસ્તકો આપીને પ્રોત્સાહિત કરાયા હતા. મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં આવેલી પીએમશ્રી તાલુકા શાળામાં જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના અધ્યક્ષસ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ હતી. અરવલ્લી જિલ્લા સ્પેશિયલ પોક્સો અદાલતે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફરમાવી છે. ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે 8 મહિના અગાઉ દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ હતી, જેની તપાસ ધનસુરા પોલીસે હાથ ધરી હતી અને સુનાવણી અરવલ્લી જિલ્લા સ્પેશિયલ પોક્સો અદાલતમાં ચાલી જતા આરોપીને દોષિત ઠેરવી સજાનો હુકમ કરાયો છે તેમ સરકારી વકીલ ડીએસ પટેલે જણાવ્યું હતું.
2: આજથી 8 મહિના પહેલા આરોપી સગીરા જે ધોરણ 9 માં અભ્યાસ કરતી હતી તેને ભગાડી અને વડોદરા

0: તેમજ છોટાઉદેપુર બાજુ લઈ ગયેલો અને તેની ફરિયાદ આરોપીના પિતાએ ધનસુરા પોલીસ સ્ટેશને આપેલી. પોક્સો કોર્ટમાં કેસ ચાલેલો અને ત્યાં આરોપી સામે પુરાવાઓ રજૂ થતો તેને તકસીરવાર ઠેરવવામાં આવેલો અને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવવામાં આવેલી.
1: દેવભૂમિ દ્વારકા પોલીસે 80 લાખ રૂપિયાની પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત કર્યો છે. આ જથ્થો દરિયાઈ માર્ગે યમન મોકલવામાં આવી રહ્યો હતો. ઇમ્પોર્ટ એક્સપોર્ટ પરવાના વિના જ ગેરકાયદે આ દવાઓ વિદેશ મોકલવાની તૈયારી કરાઈ રહી હતી. એસઓજીની તપાસમાં કુલ 9,50,490 પ્રતિબંધિત કેપ્સ્યુલ મળી આવી હતી. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને એક જ દિવસમાં માલ પરિવહનથી 11,22,00,000 રૂપિયાની કમાણી કરી. આ રેકોર્ડ બ્રેક સિદ્ધિમાં પેટ્રોલિયમ ઉત્પાદનો, એલપીજી, ફર્ટિલાઇઝર, મીઠું કન્ટેનર તેમજ સિમેન્ટના લોડિંગનું મહત્વનું યોગદાન રહ્યું હતું. ગઈકાલે કુલ 20 રેકના લોડિંગમાં 8 રેક પેટ્રોલિયમ ઉત્પાદન, 3 રેક એલપીજી, 3 રેક ફર્ટિલાઇઝર, 3 રેક મીઠું, 2 રેક કન્ટેનર અને 1 રેક સિમેન્ટનું લોડિંગ કરવામાં આવ્યું હતું. ભુજના નખત્રાણા તાલુકામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાણીપીણીના વિવિધ એકમોમાં ચેકિંગ હાથ ધરાયું. તંત્રએ નખત્રાણા બસ સ્ટેન્ડ તથા વિથોણ ચોકડીની આસપાસ આવેલી ફાસ્ટફૂડની લારી, ઢાબા, રેસ્ટોરન્ટ તેમજ ઠંડા પીણાની લારી પર તપાસની કાર્યવાહી દરમિયાન વેચાણ અર્થે રાખવામાં આવેલ ફાફડા, જલેબી, ભજીયા, સમોસા અને ઢોકળા મળી કુલ 30 કિલો જેટલા ખુલ્લા, અખાદ્ય અને વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આગામી દિવસોમાં પણ તંત્ર દ્વારા આ પ્રકારની આકસ્મિક તપાસની કામગીરી ચાલુ રાખવામાં આવશે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભુજ કચ્છ દ્વારા જણાવાયું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

શ્રોતા મિત્રો, FM 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ પર આપનું સ્વાગત છે ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં. આજના કાર્યક્રમનું પહેલું ગીત સંભળાવું તે પહેલાં પ્રસિદ્ધ શિક્ષાશાસ્ત્રી અને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના મહાન ગાયક પંડિત ઓમકારનાથ ઠાકુરની જન્મજયંતિના અવસરે તેમને શ્રદ્ધાવંદન કરીએ. આજના દિવસે 1897માં તેમનો જન્મ થયો હતો અને તેમના વિશે સૌથી ગૌરવપૂર્ણ વાત એ છે કે 15 ઓગસ્ટ 1947 જે દિવસે આપણા દેશને આઝાદી મળી એ દિવસે સવારે પરોઢીએ 6:30 આકાશવાણી પરથી પંડિત ઓમકારનાથ ઠાકુર દ્વારા જીવંત રાગ દેશ પર આધારિત વંદે માતરમ રાષ્ટ્રીય ગીતનું ગાયન કરવામાં આવ્યું હતું અને જીવંત પ્રસારિત થયું હતું. આ ઉપરાંત તેમણે સર જગદીશચંદ્ર બાસુની પ્રયોગશાળામાં ઝાડપાન પર સંગીતના સ્વરોનો પ્રભાવ અને તેની અસર આ વિષય પર અનેક પ્રયોગ કર્યા હતા અને અનેક નોંધનીય વાતો પણ લખી હતી. તો પંડિત ઓમકારનાથ ઠાકુર કે જેઓ અખિલ ભારતીય સંગીત ગંધર્વ મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય પદ પણ પર રહી ચૂક્યા અને બનારસ હિન્દુ યુનિવર્સિટીના સંગીત વિભાગના ડીન પણ રહી ચૂક્યા હતા અને ખૂબ જ નાની વયે તેઓ શાસ્ત્રીય સંગીત સાથે જોડાયેલા હતા. આવા મહાન સંગીતજ્ઞ પંડિત ઓમકારનાથ ઠાકુરને તેમની જન્મજયંતિને અવસરે પુનઃ શ્રદ્ધાવંદન કરીએ અને ચાલો પહેલું ગીત સાંભળીએ જે ભારતીય શાસ્ત્રીય સંગીત પર આધારિત છે. જી હા, રાગ આધારિત ગીત છે. તાનારીરી ફિલ્મનું આ ગીત, મન્ના ડે, મહેશ કુમાર, આશા ભોસલે અને ઉષા મંગેશકરનો સ્વર, કાંતિ અશોકની શબ્દરચના, મહેશ નરેશનું સંગીત.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF3

0: દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય. બસ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ છે ને, એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરા પેટીનો નિયમ
1: છે.
4: એટલે
1: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: આપને સંભળાવીએ ઇન્દુલાલ ગાંધીની શબ્દરચના રસિકલાલ ભોજકના સંગીત નિર્દેશનમાં ગાયક કલાકાર સુનંદા શાહ અને સાથીઓ.

0: આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.

0: અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
1: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
1: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
3: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: ગીતકાર ચંદ્રશેખર ઠક્કર, સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય. આપ સાંભળી રહ્યા હતા હંસા દવેના સ્વરમાં આ ગીત. આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. એફએમ 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ સાથે આપ જોડાયેલા છો. વિવિધ ભારતી મુંબઈ સાથે જોડાઈએ અને સાંભળીએ કાર્યક્રમ સખી સહેલી બસ થોડી જ વારમાં.
1: कुछ ही पलों में
2: દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: મેં તો મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે.

પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. અત્યારે સાંજના બરાબર 5 થઈ રહ્યા છે. આ સાથે જ અમારી આજની સાંજની અને બીજી સભા અહીં પ્રારંભ થાય છે. સભાની શરૂઆતમાં આપને સંભળાવીએ ફિલ્મી સંગીતનું કાર્યક્રમ સરગમ. કાર્યક્રમની શરૂઆતમાં આપ સાંભળશો ઉદિત નારાયણના સ્વરમાં કહો ના પ્યાર હૈ ફિલ્મથી આ ગીત. ગીતકાર ઇબ્રાહિમ આશિક, સંગીતકાર અલકા યાજ્ઞિક.

કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો મોહિત ચૌહાણના સ્વરમાં વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ ફિલ્મથી આ ગીત. સંગીતકાર પ્રીતમ, ગીતકાર ઇરશાદ કામિલ.

કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા શાન અને સાધના સરગમના સ્વરમાં હલચલ ફિલ્મનું આ ગીત. ગીતકાર હતા સમીર. કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો કે અને શિલ્પા રાવના સ્વરમાં બચના એ હસીનો ફિલ્મનું આ ગીત. ગીતકાર અન્વિતા દત્ત, સંગીતકાર વિશાલ શેખર.

કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો કુમાર સાનો અને અનુરાધા પોંડવાલના સ્વરમાં આશિકી ફિલ્મથી આ ગીત. સંગીતકાર નદીમ શ્રવણ, ગીતકાર રાની મલિક.

હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમ સરગમમાં આવે પછી આપ સાંભળશો કેકેના સ્વરમાં ઓમ શાંતિ ઓમ ફિલ્મથી આ ગીત, સંગીતકાર વિશાલ શેખર.

કાર્યક્રમના અંતમાં હવે પછી આપ સાંભળશો ઉસ્તાદ સુલતાન ખાનના સ્વરમાં હમ દિલ દી ચુકે સનમ ફિલ્મથી આ ગીત, સંગીતકાર શંકર મહેતાવન.

આ સાથે જ હિન્દી ફિલ્મી સંગીતનો કાર્યક્રમ સરગમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ 96.7 FM અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અત્યારે સાંજના બરાબર 5:30 થઈ રહી છે. રજૂ કરીએ છીએ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ, જેમાં કાર્યક્રમની શરૂઆતમાં આપ સાંભળશો સાધના સરગમ અને પાર્થિવ ગોહિલના સ્વરમાં કમલેશ સુનાવાલાની આ રચના.

0: વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
3: ગુજરાતી ગેર ફિલ્મી સંગીતના કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો આશા ભોસલેના સ્વરમાં અવિનાશ વ્યાસની આ રચના.

0: દેશવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
3: गुजराती गैर फिल्मी संगीत ना कार्यक्रम सुरीली सांझ में हवे पछी आप सांभळशो अनार कठियारा ना स्वर में कवि नानालाल नी आ रचना.

આ સાથે જ ગુજરાતી ગેર ફિલ્મી સંગીતનો કાર્યક્રમ સુરીલી સાંજ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ 96.7 FM ના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનો અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. અત્યારે સાંજના બરાબર 6 થઈ રહ્યા છે. રજૂ કરીએ છીએ હિન્દી રેટ્રો ફિલ્મી સંગીતનો કાર્યક્રમ સુરીલા સફર. કાર્યક્રમની શરૂઆતમાં આપને સંભળાવીએ કિશોર કુમાર અને આશા ભોંસલેના સ્વરમાં ખેલ ખેલ મેં ફિલ્મથી આ ગીત. સંગીતકાર આર ડી બર્મન, ગીતકાર કુલશન બાવરા.

0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી

0: ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિક નો કચરો અલગ થી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેન માં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિક ને બદલે કાપડ ની થેલી, સ્ટીલ ની બોટલ વગેરે નો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ માં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં પ્રસારિત.
2: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો કિશોર કુમારના સ્વરમાં મિસ્ટર ઇન્ડિયા ફિલ્મનું ગીત. ગીતકાર જાવેદ અખ્તર, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

0: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો કિશોર કુમારના સ્વરમાં અંદાઝ ફિલ્મથી આ ગીત. સંગીતકાર શંકર જયકિશન, ગીતકાર હસરત જયપુરી.

આપ એડ્યુન કર્યો છે 96.7 FM. હિન્દી રેટ્રો ફિલ્મી સંગીતના કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં અભિમાન ફિલ્મનું આ ગીત. સંગીતકાર SG બર્મન, ગીતકાર મજરૂ સુલતાનપુરી.

કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં કટી પતંગ ફિલ્મનું આ ગીત. સંગીતકાર આરડી બર્મન, ગીતકાર આનંદ બક્ષી.

હિન્દી રેટ્રો ફિલ્મી સંગીતના કાર્યક્રમ સુરીલા સફરમાં હવે પછી આપ સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં પ્રેમનગર ફિલ્મનું આ ગીત. સંગીતકાર SD બર્મન, ગીતકાર આનંદ બક્ષી.

કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં પ્રેમ રોગ ફિલ્મનું આ ગીત. સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગીતકાર સંતોષ આનંદ.

કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો કિશોર કુમારના સ્વરમાં અપના દેશ ફિલ્મથી આ ગીત. સંગીતકાર આર ડી બર્મન, ગીતકાર આનંદ બક્ષી.

કાર્યક્રમના અંતમાં હવે પછી આપ સાંભળશો મોહમ્મદ રફી અને આશા ભોસલેના સ્વરમાં હમ દોનો ફિલ્મથી આ ગીત. ગીતકાર સાહેર લુધિયાનવી.

થોડીક ક્ષણોમાં બરાબર 7:10 આપ પ્રાદેશિક સમાચાર સાંભળશો. ત્યારબાદ 7:20 થી પુનઃ આપનો મનપસંદ કાર્યક્રમ જયમાલા આપ માણી શકશો.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાહોદ જિલ્લાની શાળાઓમાં સહભાગી થયા. અમદાવાદમાં પ્લાઝમામાં ભેળસેળ મામલે દોષિતો સામે કડક કાર્યવાહીની આરોગ્ય રાજ્યમંત્રીની ખાતરી. સીમા શુલ્ક વિભાગે 2 કરોડ રૂપિયાના માદક પદાર્થ સાથે જામનગરના શખ્સની ધરપકડ કરી. રુદ્રવીણાના નિર્માણ સાથે સંકળાયેલા વડોદરાના કિશોર મિસ્ત્રીની સંગીત નાટક અકાદમી દ્વારા રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદગી. અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાની શાળાઓમાં સહભાગી થયા. તેમણે મોટી ખરાજ, રાહડુંગરી અને ગાંગરડા ગામની શાળાઓમાં કુલ 300થી વધુ બાળકો

0: બાળકોને પ્રવેશ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું આદિવાસી વિસ્તારોમાં આજે વિજ્ઞાન, ઇજનેરી અને તબીબી શિક્ષણની તકો ઉપલબ્ધ થઈ છે. દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદના થલતેજમાં અનુપમ સ્માર્ટ પ્રાથમિક શાળા ખાતે ભિક્ષાવૃત્તિ અને બાળમજૂરીના દૂષણમાંથી મુક્ત કરાયેલા બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે વંચિત અને ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાયેલા બાળકોને શિક્ષણ આપવાનો આ પ્રયાસ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવશે.
1: અનેક બાળકો જેને ક્યારેય શાળાની બેગ કેવી હોય, પુસ્તક કેવી હોય કે પછી શાળામાં ઘંટડી કઈ રીતે વાગતી હોય ને એનો અવાજ જ નથી સાંભળ્યો, એમને હંમેશા સિગ્નલ ઉપર પોલીસની સિસોટી સાંભળી છે કે સિગ્નલ ખુલી અને સિગ્નલ બંધ થાય, તેવા બાળકોને શાળાની રિસેસની ઘંટડી સાંભળવાનો અવસર પ્રાપ્ત કરાવવાનો અવસર એટલે શાળા પ્રવેશ ઉત્સવ.

0: કસોટી સાંભળી છે કે સિગ્નલ ખુલી અને સિગ્નલ બંધ થાય તેવા બાળકોને શાળાની રિસેસની ઘંટડી સાંભળવાનો અવસર પ્રાપ્ત કરાવવાનો અવસર એટલે શાળા પ્રવેશ ઉત્સવ.
1: રાજ્યભરમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો આજે બીજો દિવસ હતો. આજે વિવિધ મંત્રીઓએ જિલ્લાની વિવિધ શાળાઓમાં બાળકોનો પ્રવેશ કરાવ્યો. નવસારીના ગણદેવીમાં આંતલિયા, ઉંડાચ અને વિવિધ આંગણવાડીઓમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ પ્રગતિનો ઉત્સવ યોજાયો. બનાસકાંઠાના ડીસા તાલુકાના ઢુવા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યમંત્રી પ્રવીણ માળીએ શિક્ષણને જવાબદાર, સંસ્કારી અને સંવેદનશીલ નાગરિક ઘડવાનું શક્તિશાળી માધ્યમ ગણાવ્યું. રાજ્યના ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે વાવથરા શાળામાં પ્રથમવાર પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ આપી. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાંછેરીયા જામનગરની દડિયા પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા, જ્યારે રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલે તાપી જિલ્લાના ઉચ્છલ ખાતેની વિવિધ શાળાઓની મુલાકાત લઈને બાળકોને પ્રવેશ કરાવ્યો. સુરત જિલ્લાના માંડવી તાલુકાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ કરાવ્યા બાદ રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામીતે પ્રતિક્રિયા આપી.
2: શિક્ષણ તો અત્યારે આપણને ફ્રીમાં જ મળે છે, પ્રાથમિક શિક્ષણ. ત્યાર પછી પણ આપણને અનેક પ્રકારની યોજનાઓનો પણ લાભ મળે, અને કોઈ એવું શિક્ષણ લેવું હોય, કોઈ ડોક્ટર, એન્જિનિયર બનવું હોય કે બીજું કંઈ કરવું હોય તો પણ આપણને ફ્રી શિક્ષણનો લાભ મળે. જેટલી ફી આપણને ત્યાં કોલેજમાં ભરાવે એટલી તો સરકાર આપે છે, આપણે તો ખાલી લાભ જ લેવાનો. એટલે આવનાર દિવસોમાં જેમને પણ આ યોજનાઓની માહિતી હશે એ પણ જેમને જરૂર હોય સમયસર એને ફોર્મ પણ ભરાવવું જોઈએ.
1: વલસાડમાં અધિક મુખ્ય સચિવ જયંતિ રવિએ 107 બાળકોને પ્રવેશ અપાવ્યો, જ્યારે પંચમહાલના કાંસુડી પ્રાથમિક શાળામાં પ્રભારી સચિવ રાજેશ માંજુના અધ્યક્ષસ્થાને પ્રવેશોત્સવ ઉજવાયો. બોટાદમાં પ્રભારી સચિવ બીએ શાહે સરકારી શાળા ખાતે 1.92 કરોડ રૂપિયાના ખર્ચે શૈક્ષણિક મકાનનું લોકાર્પણ અને બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો. ખેડા જિલ્લામાં ધારાસભ્ય પંકજ દેસાઈની ઉપસ્થિતિમાં પીપળાતા અને ઉત્તરસંડાની શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ. અમદાવાદના ચાંગોદર ખાતે પ્લાઝમામાં ભેળસેળ મામલે આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાંછેરીયાએ કહ્યું કે દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરનાર દોષિતો સામે કડક કાર્યવાહી થશે. તેમણે કહ્યું આ અંગે વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું રાજ્યની તમામ બ્લડ બેન્કો અને પ્લાઝમા સેન્ટરોની પણ તપાસ કરાશે.
3: પ્લાઝમામાં ભેળસેળ કરતા હતા એને કોઈ પણ પ્રકારની સેન્ટ્રલ ગવર્મેન્ટની કે ગુજરાત ગવર્મેન્ટની એક પણ એની પાસે લાયસન્સ ન હતું, તો એમ જ ચલાવતા હતા, જેથી કરીને આપણી નજરમાં આ બેંક હતી નહીં. પરંતુ આ નવા કિસ્સો આવ્યો છે, નવું કૌભાંડ આવ્યું છે, આજ સુધી કોઈ વિચાર્યું નહોતું એવી જગ્યાએ પણ આ પહોંચ્યા છે, એને છોડવામાં આવશે નહીં, એની કાર્યવાહી શરૂ થઈ રહી છે.
1: મુંબઈ સીમા શુલ્ક વિભાગે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી 2 કરોડ રૂપિયાના માદક પદાર્થ સાથે જામનગરના શખ્સની ધરપકડ કરી છે. બેંકોકથી માદક પદાર્થના જથ્થા સાથે મુંબઈ આવેલા આ શખ્સની ઓળખ એડી રાજાણી તરીકે થઈ છે. તેના સામાનની તપાસ દરમિયાન અધિકારીઓને તેની ટ્રોલી બેગમાં 14 પેકેટ મળી આવ્યા, જેમાં માદક પદાર્થના શંકાસ્પદ છોડ હતા. અધિકારીઓએ માદક પદાર્થનો કુલ 5 કિલો જથ્થો જપ્ત કરી કેસની વધુ તપાસ હાથ ધરી છે. રુદ્રવીણાના નિર્માણ સાથે સંકળાયેલા વડોદરાના કિશોર મિસ્ત્રીની સંગીત નાટક અકાદમી દ્વારા રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદગી થઈ છે. આ સન્માન માટે પસંદગી પામ્યા બાદ પ્રતિભાવ આપતા કિશોરભાઈએ કહ્યું, આ મારું સન્માન નથી પણ પૂર્વજોની સાધના તપસ્યાનું ફળ છે. ઉલ્લેખનીય છે કે કિશોરભાઈ છેલ્લા 5 દાયકાથી રુદ્રવીણાના નિર્માણ અને સંવર્ધન માટે પ્રયાસ કરે છે. ગુરુ શિષ્ય પરંપરા અનુસાર હાલ તેઓ સંગીત સાધકોને રુદ્રવીણા નિર્માણ શીખવે છે. વડોદરાનો આ મિસ્ત્રી પરિવાર છેલ્લા 150 વર્ષથી દુર્લભ અને ઐતિહાસિક એવી રુદ્રવીણાના વારસાને જાળવી રાખવા પ્રયાસ કરી રહ્યો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. વડોદરા ખાતે 29 અને 30 જૂને યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ VGRC મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુરના રમતગમત સાધનો માળખાને વિશેષ રૂપે રજૂ કરાશે. તેમાં ખાસ કરીને વાંસમાંથી બનાવેલા સાધનો આકર્ષણનું કેન્દ્ર બનશે. રોકાણકારો સમક્ષ

0: જિલ્લામાં ઉપલબ્ધ વાંસ સંસાધન, કુશળ માનવશક્તિ, સંભવિત ક્લસ્ટર વિકાસ અને વૈશ્વિક બજાર સાથે જોડાણની તકો રજૂ કરાશે. આ પહેલનો મુખ્ય હેતુ માત્ર ઉદ્યોગ સ્થાપવાનો નથી, પરંતુ આદિવાસી કૌશલ્યને વૈશ્વિક અર્થતંત્ર સાથે જોડવાનો છે. ગાંધીનગરમાં આજે જિલ્લા કક્ષાની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં વિવિધ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગકારો વચ્ચે 130 કરોડ રૂપિયાના 10 સમજૂતી કરાર કરવામાં આવ્યા, જેનાથી રોજગારીની નવી તકો સર્જાશે. પરિષદ દરમિયાન વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 અને વિવિધ ટેકનિકલ સત્રોમાં કુલ 20 જેટલા વિવિધ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ અને ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીઓએ પોતાના સ્ટોલ પ્રદર્શિત કર્યા હતા. કતાર ગેસ પ્લાન્ટ વિસ્ફોટમાં સુરતના યુવકના મોતની સત્તાવાર પુષ્ટિ થઈ છે. ડુમસ વિસ્તારના રહેવાસી મૃતક સની પટેલના ભાવિ રવિ પટેલે કતારમાં તેમના પાર્થિવ દેહની ઓળખ કરી લીધી હતી. ભારતીય દૂતાવાસની જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવશે. આજે સનીનો પાર્થિવ દેહ કતારથી અમદાવાદ લાવવામાં આવશે અને ત્યાંથી સુરત પહોંચાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 21 જૂનના રોજ કતારના રસ લફાન સ્થિત એલએનજી ઉત્પાદન અને નિકાસ કેન્દ્રમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં 12 ભારતીયના મોત થયા હતા. અમદાવાદના સુભાષ બ્રિજનું સંપૂર્ણ પુનઃનિર્માણ લાંબા ગાળા માટે શ્રેષ્ઠ વિકલ્પ હોવાનો નિષ્ણાતોનો અભિપ્રાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું. આઈઆઈટી રૂડકી, આઈઆઈટી ગાંધીનગર અને બ્રિજ નિષ્ણાત મહેશ ટંડનની મદદથી આ બ્રિજની વિસ્તૃત સ્થળ તપાસ અને અભ્યાસ કરવામાં આવ્યો હતો, ત્યારે આગામી દિવસોમાં ટેકનિકલ અભ્યાસ અને વિવિધ વિશ્લેષણ પૂર્ણ થયા બાદ આ અંગેનો અંતિમ નિર્ણય લેવાશે.
1: ઓપિનિયનના સંદર્ભે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એનું જે કોસ્ટ ડિફરન્સ છે એને એનાલિસિસ કરવા માટે, એનું જે ટાઈમલાઈનનું ડિફરન્સ છે એનું એનાલિસિસ કરવા માટે અને એનું સંપૂર્ણ જે પ્રોજેક્ટ લાઈફ અને આરએમબી દ્વારા પણ એ નવા ડિઝાઇન ચેક કરીને કાર્યવાહી કરવા અંગે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહ્યા છે.
0: હવામાન. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ આજે હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે અરબી સમુદ્ર તથા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે.
2: ગુજરાત ક્ષેત્રો મેં ઓર સૌરાષ્ટ્ર મેં એકા દોકા સ્થાનો મેં યેલો વાર્નિંગ કે સાથ હેવી રેનફોલ વાર્નિંગ દિયા ગયા હૈ. હમારે દક્ષિણ ગુજરાત કી જો જિલ્લા ઇસમેં આ રહે સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી ઓર જો સુરત કા દક્ષિણ હિસ્સો મેં જો ડિસ્ટ્રિક્ટ આ રહે અમરેલી ઓર ભાવનગર કે લિયે હેવી રેનફોલ વાર્નિંગ દિયા ગયા હૈ. ઇસકે આગે 24 સે લેકર 30 જૂન તક ઇસમેં હલકા સે મધ્યમ બરસાત કા ભી સંભાવના રહેગા.
0: દરમિયાન દક્ષિણ ગુજરાતના 9 તાલુકામાં આજે વરસાદ નોંધાયો, જેમાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં 2 ઇંચથી વધુ અને વઘઈમાં 0.25 ઇંચ વરસાદ પડ્યો છે. ભાવનગરના ઉમરાળામાંથી 11,000 લીટર જ્વલનશીલ પ્રવાહી ઝડપાયું છે. સ્થાનિક ગુના શાખાએ ધરવાડા ગામના પાટિયા નજીક જ્વલનશીલ પ્રવાહીનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની બાતમી મળી હતી, જેના આધારે તપાસ કરી પોલીસે એક જ્વલનશીલ પ્રવાહી સહિત કુલ 10 લાખ રૂપિયાથી વધુનો મુદ્દેમાલ કબજે કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાહોદ જિલ્લાની શાળાઓમાં સહભાગી થયા. અમદાવાદમાં પ્લાઝમામાં ભેળસેળ મામલે દોષિતો સામે કડક કાર્યવાહીની આરોગ્ય રાજ્યમંત્રીની ખાતરી. સીમા શુલ્ક વિભાગે 2 કરોડ રૂપિયાના માદક પદાર્થ સાથે જામનગરના શખ્સની ધરપકડ કરી. અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

आकाशवाणी समाचार हेमंगिनी सोनारा वांचे छे। सौप्रथम मुख्य समाचार। ભારત અને સંયુક્ત અરબ અમીરાતે નવી દિલ્હીમાં સંરક્ષણ સહયોગને આગળ વધારવા માટે બેઠક યોજી। વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશક વાઈ સુંગ લક સાથે મુલાકાત કરી। પશ્ચિમ બંગાળના કોલકાતામાં ગોડાઉનની છત ધરાશાયી થતાં 3 લોકોના મોત। ઓમાને હોર્મુઝ સામુદ્ર દુની દ્વારા એક કામચલાઉ દરિયાઈ કોરિડોર ખોલવાની જાહેરાત કરી। યુરોપમાં પડી રહેલી તીવ્ર ગરમીને વિશ્વ આરોગ્ય સંગઠને ગંભીર આરોગ્ય કટોકટી ગણાવી। અને ફિફા વિશ્વકપમાં આજે રાત્રે કેનેડા અને સ્વિટ્ઝરલેન્ડ વચ્ચે મુકાબલો। સમાચાર વિગતવાર। ભારત અને સંયુક્ત આરબ અમીરાત યુએઈએ આજે નવી દિલ્હીમાં વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારી માળખા હેઠળ સંરક્ષણ સહયોગને આગળ વધારવા માટે એક બેઠક યોજી હતી। સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે સંયુક્ત સચિવ અમિતાભ પ્રસાદ અને યુએઈના બ્રિગેડિયર સ્ટાફ જમાલ ઇબ્રાહીમ મોહમ્મદ ઇબ્રાહીમ અલમરઝોકી દ્વારા આ બેઠકની સહ અધ્યક્ષતા કરવામાં આવી હતી। વધુમાં કહેવામાં આવ્યું છે કે ચર્ચાના મુખ્ય વિષયો સંરક્ષણ ઉદ્યોગ સહયોગનો વિસ્તાર, નવીનતાને પ્રોત્સાહન, વિશિષ્ટ ટેકનોલોજીનો લાભ લેવા અને દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવા હતા। વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે સાંજે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશક વાઈ સુંગ લક સાથે મુલાકાત કરી। એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે તેમની વચ્ચે વૈશ્વિક વિકાસ અને ઇન્ડો પેસેફિક પર વ્યૂહાત્મક મૂલ્યાંકનનું ઉપયોગી વિનિમય હતું। વિદેશમંત્રીએ પડકારજનક વૈશ્વિક વાતાવરણ વચ્ચે ભારત દક્ષિણ કોરિયા સંબંધોને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે સહિયારા મૂલ્યો અને પરસ્પર વિશ્વાસ ધરાવતા દેશોએ સાથે મળીને વધુ નજીકથી કામ કરવું જોઈએ। તેમણે દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી ચો હ્યુન સાથે સિયોલમાં મુલાકાત દરમિયાન આ ટિપ્પણી કરી હતી। વિદેશમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે તેમણે રાજકારણ, જહાજ નિર્માણ, વેપાર, રોકાણ, સંરક્ષણ ટેકનોલોજી, સ્વચ્છ ઉર્જા, સંસ્કૃતિ અને પરસ્પર

0: સંબંધોના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેના સહયોગની સમીક્ષા કરી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં અમેરિકન વેપાર પ્રતિનિધિ રાજદૂત જેમિસન ગ્રીર અને તેમના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. શ્રી ગોયલે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે તેમણે ભારત અમેરિકા વેપાર વાટાઘાટોની પ્રગતિની સમીક્ષા કરી અને બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તકો શોધી. તેમણે રાજદૂત ગ્રીરના નેતૃત્વ અને રચનાત્મક અને પ્રગતિશીલ રીતે વાટાઘાટોને આગળ વધારવા માટે બંને પક્ષોના સતત પ્રયાસોની પણ પ્રશંસા કરી. બ્રિક્સ હેડ્સ ઓફ સ્પેસ એજન્સીઝ બેઠક 2026 આજે ભારતના અધ્યક્ષપદ હેઠળ બેંગલુરુમાં પૂર્ણ થઈ. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે સમાપન સત્રમાં હાજરી આપી અને વૈશ્વિક અવકાશ પહેલમાં ભારતની વધતી જતી ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. પત્રકારો સાથે વાત કરતા ઇસરોના ચેરમેન વી નારાયણને જણાવ્યું હતું કે 2 દિવસીય બેઠકમાં ઇસરો ઇનસ્પેસ અને અવકાશ વિભાગના પ્રતિનિધિઓ સાથે 10 દેશોના 26 પ્રતિનિધિઓ એકઠા થયા હતા. તેમણે કહ્યું કે ચર્ચાઓ સામાજિક આર્થિક વિકાસ માટે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ ક્ષેત્રોના ઉપયોગ પર કેન્દ્રિત હતી. આ ઉપરાંત ટકાઉ અવકાશ કામગીરી અને કાટમાળ મુક્ત મિશન મેનેજમેન્ટ પર પણ ચર્ચા થઈ. તેમણે ઉમેર્યું કે બ્રિક્સ અવકાશ સહયોગ માળખામાં વધારાના સભ્ય દેશોના સમાવેશ સાથે વિસ્તરણ થવાની અપેક્ષા છે, જે અવકાશ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવે છે. આજે કોલકાતાના તારાતલા વિસ્તારમાં એક બાંધકામ હેઠળના ગોડાઉનની છત ધરાશાયી થઈ, જેમાં 3 લોકોના મોત અને 5 ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત લોકોની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. સુવેન્દુ અધિકારીએ પત્રકારોને માહિતી આપી હતી કે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ઘટના માટે એક અહેવાલ તૈયાર કરવામાં આવશે અને આવતીકાલે વિધાનસભામાં આ ઘટના અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે. સેના, એનડીઆરએફ, પોલીસ, ફાયર અને આકસ્મિક સેવાના કર્મચારીઓ રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે. તેમણે આજે પ્રારંભિક બચાવ તબક્કામાં સ્થાનિક લોકોને સામેલ કરવા બદલ ફાયર સર્વિસ અને એનડીઆરએફના સભ્યોના પ્રયાસોની પ્રશંસા કરી. કાટમાળમાં ફસાયેલા લોકો સાથે સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે અને બચાવ પાણી અને ઓક્સિજન પૂરું પાડવામાં આવ્યું છે. તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે. અરુણાચલ પ્રદેશના સુબાનસિરી જિલ્લામાં ભારે વરસાદને કારણે આસામના વિવિધ સરહદી જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની શક્યતા વધી ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં અરુણાચલ પ્રદેશના નીચલા સુબાનસિરી જિલ્લાના યાઝાલી વિસ્તારમાં 72.8 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આના કારણે નદીના સ્તરમાં ઝડપથી વધારો થયો અને ઉપરના કેચમેન્ટ વિસ્તારોમાં અચાનક પૂર આવ્યું છે. સાંભળીએ એક અહેવાલ.
1: अरुणाचल प्रदेश में हुई भारी बारिश के बाद असम में संभावित बाढ़ की स्थिति को देखते हुए राज्य सरकार ने सभी संभावित एजेंसियों को हाई अलर्ट पर रखा है. इसके परिणाम स्वरूप असम में धेमाजी, लखीमपुर, विश्वनाथ और सोनितपुर सहित निचले क्षेत्रों में नदियों के जलस्तर और प्रवाह की गति में उल्लेखनीय वृद्धि होने की संभावना है. अगले 1 से 2 दिनों में बाढ़ का पानी और आगे के क्षेत्रों की ओर बढ़ सकता है. SDRF, NDRF और अन्य इमरजेंसी रेस्पॉन्स दलों को तैयार रहने के निर्देश दिए गए हैं. वहीं जिला प्रशासन को संवेदनशील क्षेत्रों पर कड़ी निगरानी रखने और आवश्यक एहतियाती उपाय सुनिश्चित करने को कहा गया है. निचले तथा बाढ़ संभावित क्षेत्रों में रहने वाले लोगों को सतर्क रहने, प्रशासन द्वारा जारी दिशा निर्देश पालन करने, जलमग्न क्षेत्रों से दूर रहने तथा छोटी नावों से यात्रा न करने की सलाह दी गई है. राकेश तोले, आकाशवाणी समाचार, गुवाहाटी.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2026-27 માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના PMGSY હેઠળ ત્રિપુરામાં 96 રોડ પ્રોજેક્ટના નિર્માણ માટે 211 કરોડ રૂપિયાથી વધુના ભંડોળને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ રાજ્યમાં 160 કિલોમીટરથી વધુ લાંબા રસ્તાઓનું નિર્માણ કરશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું કે મંજૂર કરાયેલા પ્રોજેક્ટ રાજ્યની 96 વસાહતોને પહેલીવાર દરેક હવામાનથી સુગમ રોડ કનેક્ટિવિટી પ્રદાન કરશે, તેમજ સુધારેલ કનેક્ટિવિટી, શાળાઓ, આરોગ્ય સંભાળ સુવિધાઓ અને ગ્રામીણ બજારો જેવી આવશ્યક સેવાઓની એક્સેસને સરળ બનાવશે. ઓમાને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સમુદ્ર ધુની દ્વારા એક કામચલાઉ દરિયાઈ કોરિડોર ખોલવાની જાહેરાત કરી છે. વાણિજ્યિક શિપિંગ ફરી શરૂ કરવા અને અખાતમાં હજારો ખલાસીઓ ફસાયેલા દરિયાઈ સંકટને દૂર કરવા તરફ આ એક મોટું પગલું છે. ઓમાની સરકારે જણાવ્યું હતું કે જહાજોની સલામત અવર જવરને સરળ બનાવવા માટે સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠન આઈએમઓના સહયોગથી આ પહેલ વિકસાવવામાં આવી હતી. આઈએમઓ અનુસાર 11,000થી વધુ ખલાસીઓ હજુ પણ આ વિસ્તારમાં ફસાયેલા છે અને તેમને તબક્કાવાર

0: સ્થળાંતર અને પરિવહન યોજના હેઠળ મદદ મળવાની અપેક્ષા છે. ઓમાનના દરિયા સુરક્ષા કેન્દ્રે હાલની ટ્રાફિક અલગતા યોજનાના ઉત્તર અને દક્ષિણમાં કામચલાઉ માર્ગો સ્થાપિત કર્યા છે. અધિકારીઓએ કહ્યું કે કોરિડોરનો ઉપયોગ કરતા જહાજોને નિયંત્રિત પ્રક્રિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે અને પરિવહન પહેલા આઈએમઓના અને ઓમાની સત્તાવાળાઓ સાથે સીધો સંકલન કરવું પડશે. યુરોપ હાલમાં તીવ્ર ગરમીના મોજાનો સામનો કરી રહ્યું છે. ઘણા દેશોમાં રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાઈ રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠને આ પરિસ્થિતિને ગંભીર આરોગ્ય કટોકટી ગણાવી છે. ફ્રાન્સમાં ગઈકાલે મોસમનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. દક્ષિણ પશ્ચિમ શહેર પિસોસમાં 44.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ગરમીથી રાહત મેળવવા માટે જળાશયો અને દરિયાકિનારાનો આશરો લેતા 48 લોકોના ડૂબી જવાથી મોત થયા છે. દરમિયાન બ્રિટેનીના ઉત્તર પશ્ચિમ પ્રદેશમાં હજારો ઘરોમાં વીજળી ગુલ થઈ છે. સ્પેનમાં પરિસ્થિતિ ગંભીર છે. હવામાન વિભાગે એન્ડાલુસિયા પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. યુએસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા ડબલ્સ ઇવેન્ટના ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય જોડીએ સ્પેનની પૌલા લોપેઝ અને લુસિયા રોડ્રિગ્સને હરાવી હતી. પ્રી ક્વાર્ટર ફાઇનલમાં તેમનો સામનો જાપાનની સુબિરી નાકાડી અને મિયુ તાકાહાશી સામે થશે. ફિફા વિશ્વકપમાં આજે રાત્રે કેનેડાના વાનકુવરમાં ગ્રુપ બી મેચમાં કેનેડા સ્વિટ્ઝર્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગે શરૂ થશે. બીજી મેચમાં બોસ્નિયા અને હર્ઝેગોવિના વોશિંગ્ટનના સિએટલ સ્ટેડિયમ ખાતે કતાર સામે ટકરાશે. આજે અગાઉ કોલંબિયાએ મેક્સિકોના ગુઆડાલઝારમાં ગ્રુપ કે મેચમાં ડીઆર કોંગોને 1-0 હરાવીને 32મા રાઉન્ડ માટે ક્વોલિફાય કર્યું હતું. પોર્ટુગલે અમેરિકાના હ્યુસ્ટનમાં ઉઝબેકિસ્તાનને 5-0 હરાવ્યું હતું. 41 વર્ષીય ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 2 ગોલ કરીને પોર્ટુગલને ઉઝબેકિસ્તાન પર 5-0 જીત અપાવી હતી. પોતાના ગોલ સાથે રોનાલ્ડો 6 અલગ અલગ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો. વિદેશ મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે વર્ષ 2025માં પ્રાદેશિક પાસપોર્ટ કચેરીઓ, પાસપોર્ટ સેવા કેન્દ્રો અને વિદેશમાં ભારતીય દૂતાવાસો દ્વારા ભારતીય નાગરિકોને આશરે 1.5 કરોડ પાસપોર્ટ અને સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં આવી છે. મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે દેશભરમાં પાસપોર્ટ સેવા કેન્દ્રો અને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રોની સંખ્યામાં સતત વધારો થયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને સંયુક્ત આરબ અમીરાતે નવી દિલ્હીમાં સંરક્ષણ સહયોગને આગળ વધારવા માટે બેઠક યોજી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશક વાઇસુંગ લક સાથે મુલાકાત કરી. પશ્ચિમ બંગાળના કોલકાતામાં ગોડાઉનની છત ધરાશાયી થતાં 3 લોકોના મોત. ઓમાને હોર્મુઝ સામુદ્રધુની દ્વારા એક કામચલાઉ દરિયાઈ કોરિડોર ખોલવાની જાહેરાત કરી. યુરોપમાં પડી રહેલી તીવ્ર ગરમીને વિશ્વ આરોગ્ય સંગઠને ગંભીર આરોગ્ય કટોકટી ગણાવી. અને ફિફા વિશ્વકપમાં આજે રાત્રે કેનેડા અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: મહેલ

ચિત્રલોક કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો શ્રેયા ઘોષાલના અને પંડિત બિરજુ મહારાજના સ્વરમાં બાજીરાવ મસ્તાની ફિલ્મથી આ ગીત. સંગીતકાર ટભી પ્રાજેક, ગીતકાર સિદ્ધાર્થ ગરિમા.

ચિત્રલોક કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો શ્રેયા ઘોષાલ અને રાહતફતેહ અલી ખાનના સ્વરમાં દબંગ 2 ફિલ્મનું આ ગીત. સંગીતકાર સાજેદ વાજેદ.

કાર્યક્રમમાં આવે પછી આપ સાંભળશો શ્રેયા ઘોષાલ અને જાવેદ અખ્તરના સ્વરમાં ભાગ મિલ્ખા ભાગ ફિલ્મથી આ ગીત. સંગીતકાર શંકર અહસાન લોય, ગીતકાર પ્રસન્ન જોશી.

ચિત્રલોક કાર્યક્રમના અંતમાં હવે પછી આપ સાંભળશો એઆર રહેમાનના સ્વરમાં ગુરુ ફિલ્મનું આ ગીત. સંગીતકાર એઆર રહેમાન, ગીતકાર ગુલઝાર.

આ અંતિમ પ્રસ્તુતિ સાથે હિન્દી ફિલ્મી સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ 96.7 FM અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડીક ક્ષણોમાં 8:45 મિનિટે હિન્દીમાં સમાચાર અમે અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.

આપે ટ્યુન કર્યો છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. અત્યારે બરાબર 9:30 થઈ રહી છે. રજૂ કરીએ છીએ ફિલ્મી સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆતમાં આપ સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં આયે દિન બહાર કે ફિલ્મથી આ ગીત. સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારીલાલ, ગીતકાર આનંદ બક્ષી.

ફિલ્મી સંગીતના કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો કિશોર કુમારના સ્વરમાં ડ્રીમ ગર્લ ફિલ્મનું આ ગીત. સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારીલાલ.

હિન્દી ફિલ્મી સંગીતના કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો યેસુદાસના સ્વરમાં ચિત્તચોર ફિલ્મનું આ ગીત. સંગીતકાર અને ગીતકાર રવિન્દ્ર જૈન.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
3: કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો કિશોર કુમારના સ્વરમાં હાથી મેરે સાથે ફિલ્મથી આ ગીત. સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારીલાલ, ગીતકાર આનંદ.

ફિલ્મી સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ 96.7 FM અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડીક ક્ષણોમાં બરાબર 10 કલાકે આપ આપનો મનપસંદ કાર્યક્રમ છાયા ગીત માણી શકશો.

આપે ટ્યુન કર્યો છે 96.7 FM. થોડી ક્ષણોમાં બરાબર 11 કલાકે હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ 11:05 મિનિટે અંગ્રેજીમાં સમાચાર અમે અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: confirmed any casualty as they're assessing the extent of the damage. Union Minister Kiran Rijiju has appealed to the people in flood-affected areas to remain cautious. In a social media post, Mr. Rijiju urged the people to stay updated through official channels and follow all safety advisories. In the FIFA World Cup, Canada will take on Switzerland in Group B match at Vancouver in Canada tonight. The match is scheduled to begin at 12:30 a.m. IST. In another fixture, Bosnia and Herzegovina will face Qatar at Seattle Stadium in Washington. And that is the end of this news bulletin.
1: આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનો અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. અત્યારે રાત્રિના બરાબર 11:10 થઈ રહી છે. આ સાથે જ અમારી આજની અને સાંજની બીજી સભા અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે સવારે બરાબર 5:53 ફરી મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. શુભરાત્રી. જય હિન્દ.